નમસ્કાર. વિવિધ ભારતીના વડોદરા કેન્દ્રના શ્રોતા મિત્રો, આપ સૌને સુપ્રભાત. આપે ટ્યુન કર્યું છે એફએમ બેન્ડ 93.9 મેગાહર્ટ્ઝ પર વિવિધ ભારતી વડોદરા. આજે ગુરુવાર, શક સંવત 1948ના અષાઢ માસની 11મી તિથિ, તદનુસાર 2 જુલાઈ 2026. અત્યારે 5:57 થઈ ગઈ છે. વિવિધ ભારતીની આજની પ્રસારણ યાત્રામાં આપ સૌનું હું પાયલ શર્મા હાર્દિક અભિવાદન કરું છું. તો આવો પ્રસારણનો આરંભ કરીએ મંગલ સુરાવલીથી. આપ સૌને સ્વસ્થ, સુંદર અને સુરમય સવારની શુભકામનાઓ.

શ્રોતા મિત્રો, બરાબર 6 વાગે સાંભળશો દિલ્હીથી પ્રસારિત હિન્દીમાં મુખ્ય સમાચાર અને ત્યારબાદ ભક્તિ સંગીતનો કાર્યક્રમ વંદન વાર.

0: નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર કરણ મકવાણા વાંચે છે. મુખ્ય સમાચાર. સતત 5 વર્ષથી નિયત સમયમર્યાદામાં જીએસટી રિટર્ન ભરવામાં ગુજરાત દેશભરમાં પ્રથમ ક્રમે. જૂન 2026માં રાજ્યમાં જીએસટીની આવકમાં 27% વધારો. પ્રાકૃતિક ખેત પેદાશોના વેચાણ માટે મહાનગર અને તાલુકા સ્તરે વેચાણ કેન્દ્રો શરૂ કરાશે. ચોમાસામાં સ્થાનિક સ્તરે વાયરલેસ કોમ્યુનિકેશન નેટવર્કને સજ્જ રાખવા તેમજ જનરેટર સેટ માટે જરૂરી ઇંધણનો પૂરતો જથ્થો પોલીસ સ્ટેશન લેવલે ઉપલબ્ધ રાખવા ડીજીપીની સૂચના. અમદાવાદ એરપોર્ટ પરથી 4 કિલો 276 ગ્રામ ગાંજા સાથે બેંગકોકથી આવેલા મુસાફરની ધરપકડ. અને રાજ્યમાં 102 તાલુકામાં વરસાદ વચ્ચે દક્ષિણ ગુજરાતમાં આજે વરસાદનું રેડ એલર્ટ જાહેર. ગુજરાત સતત 5 વર્ષથી નિયત સમયમર્યાદામાં જીએસટી રિટર્ન ભરવામાં દેશભરમાં પ્રથમ ક્રમે રહ્યું છે. છેલ્લા 5 વર્ષ દરમિયાન રાજ્યની જીએસટી આવકમાં 20% વધુ સરેરાશ વાર્ષિક વૃદ્ધિદર નોંધાયો. રાજ્યમાં જીએસટી આવક નાણાકીય વર્ષ 2020-21માં 30,628 કરોડથી વધીને વર્ષ 2025-26માં 83,066 કરોડ થઈ છે. તો રાજ્યમાં જીએસટી ભરનારા કરદાતાઓની સંખ્યા 14 લાખને પાર થઈ છે. જૂન 2026 દરમિયાન રાજ્યની જીએસટી હેઠળ 7,800 કરોડની આવક થઈ છે, જે ગત વર્ષના સમાન સમયગાળાની સરખામણીએ 27% વધુ છે. અન્ય વેરાની વાત કરીએ તો રાજ્યની વેટ હેઠળ 3,073 કરોડ, વિદ્યુત શુલ્ક હેઠળ 979 કરોડ તથા વ્યવસાય વેરા હેઠળ 21 કરોડની આવક થઈ છે. આ તમામ વેરા સહિત રાજ્યકર વિભાગને જૂન 2026 દરમિયાન કુલ 11,873 કરોડની આવક પ્રાપ્ત થઈ છે. દર મહિનાના પ્રથમ રવિવારે સ્વચ્છતા માટે શ્રમદાન કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નાગરિકોને આહવાન કર્યું છે. તમામ સરકારી વિભાગોને પણ પોતાની કચેરીઓ અને સંલગ્ન સંસ્થાઓમાં નિરંતર સફાઈ ઝુંબેશ ચલાવવા સૂચના આપવામાં આવી છે. સાથોસાથ પ્રાકૃતિક ખેત પેદાશોના વેચાણ માટે મહાનગર અને તાલુકા સ્તરે વેચાણ કેન્દ્રો શરૂ કરવાનો કેબિનેટમાં નિર્ણય કરાયો હોવાનો પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું.
1: આ ખેત પેદાશો સવારથી સાંજ સુધીમાં વેચવા આવ્યા હોય ત્યારે અમદાવાદથી માંડીને બધા જ્યાં જ્યાં પણ કેન્દ્ર છે ત્યાં વેચાઈ જાય છે. એનાથી તંદુરસ્તીનો પણ ફાયદો થયો છે. ત્યારે આ વેચાણ કેન્દ્રો મહાનગરમાં 3-4 હોય, તાલુકા લેવલે હોય, નગરપાલિકા લેવલે હોય, કલેક્ટરને સૂચના આપી છે ત્યારે ત્વરિત એ વેચાણ કેન્દ્રોની પ્રગતિ થઈ છે, કેવા પ્રકારની કામગીરી થઈ રહી છે અને ઝીણવટભરી વિગતો એ પણ માનનીય મુખ્યમંત્રીશ્રીએ મગાવી છે.
0: રાજ્યમાં ટીબી મુક્ત ભારત અભિયાનમાં કેન્દ્ર સરકારના અહેવાલમાં ગુજરાત દેશભરમાં અગ્રેસર રહ્યું છે ત્યારે રાજ્યને ટીબી મુક્ત કરવા તમામ જરૂરી કામગીરી કરવામાં આવશે.
1: 2015ની સરખામણીએ વર્ષ 2023માં ગુજરાતમાં ટીબીના નવા દર્દીઓના દરમાં 34% અને ટીબી મૃત્યુ દરમાં 30% ઘટાડો એ એક મહત્વપૂર્ણ સિદ્ધિ એ રાજ્યે હાંસલ કરી છે. આપણું રાજ્ય ટીબી મુક્ત થાય એના ઇન્ડિકેટર્સ અને એ પ્રમાણેનું કામગીરી કરવાની પણ સૂચના માનનીય મુખ્યમંત્રીશ્રીએ આપી છે.
0: કેબિનેટના એક વધુ મહત્વપૂર્ણ નિર્ણયની વિગતો આપતા પ્રવક્તા મંત્રીએ જણાવ્યું, બીએસસી ઓનર્સ નેચરલ ફાર્મિંગની ડિગ્રીને હવે બીએસસી ઓનર્સ એગ્રીકલ્ચર સમકક્ષ માન્યતા અપાશે. નમો સ્વચ્છતા અભિયાનના પ્રથમ દિવસે રાજ્યભરની 12,000થી વધુ આરોગ્ય સંસ્થાઓમાં 1.36 લાખ જેટલી બિનઉપયોગી વસ્તુઓની ઓળખ કરાઈ. બિનઉપયોગી ફર્નિચર, જૂની એમ્બ્યુલન્સ અને વાહનો, આઈટી અને તબીબી ઉપકરણો સહિતની આ વસ્તુઓની નિયમોનુસાર અને સમયબદ્ધ રીતે નિકાલ કરવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. આ સાથે 4,000થી વધુ વસ્તુઓનું સમારકામ કરાયું છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને કેન્દ્રીય રાજ્યમંત્રી નીમુબેન બાંભણીયાના હસ્તે ભાવનગરમાં વરિષ્ઠ નાગરિકોને 2.48 કરોડની નિઃશુલ્ક સાધન સહાયનું વિતરણ કરાયું. કેન્દ્ર સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા રાષ્ટ્રીય વયોશ્રી યોજના અંતર્ગત એલિમ્કોના સહયોગથી 2,569 લાભાર્થીઓને સહાય પૂરી પાડવામાં આવી છે. આ પ્રસંગે રાજ્યપાલે ભાવનગરમાં પ્રધાનમંત્રી દિવ્યાશા વયોશ્રી કેન્દ્રનું ઉદઘાટન પણ કર્યું. આ અગાઉ રાજ્યપાલે જિલ્લાની મુલાકાત દરમિયાન સરતાનપર ગામે માં ખોડિયાર વન પરિસરમાં આયોજિત એક પેડ મા કે નામ અભિયાનમાં સહભાગી બની ગ્રામજનો સાથે દેશી પ્રજાતિના વૃક્ષોનું મહાવૃક્ષારોપણ કર્યું હતું.

0: આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ EIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsoneir.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ EIR_ABADને ફોલો કરશો. ચોમાસા દરમિયાન સ્થાનિક સ્તરે વાયરલેસ કોમ્યુનિકેશન નેટવર્કને સજ્જ રાખવા તેમજ જનરેટર સેટ માટે જરૂરી ડીઝલ અને પેટ્રોલનો પૂરતો જથ્થો પોલીસ સ્ટેશન સ્તરે ઉપલબ્ધ રાખવા રાજ્ય પોલીસ વડા GS મલિકે સૂચના આપી છે. ચોમાસાને ધ્યાનમાં રાખીને ગુજરાત પોલીસ દ્વારા પૂર્વ તૈયારીઓ અને આપત્તિ વ્યવસ્થાપનની સમીક્ષા કરવા રાજ્યના પોલીસ વડા GS મલિકની અધ્યક્ષતામાં પોલીસ ભવન ખાતે વિડીયો કોન્ફરન્સ યોજાઈ, જેમાં આપત્તિના સમય NDRF, SDRF, હોમગાર્ડ, GRD, TRB અને સ્થાનિક વહીવટીતંત્ર સાથે સંકલન કરીને સંયુક્ત કામગીરી કરવા પર ભાર મુકાયો. રાજ્યમાં SDRFની કુલ 11 કંપનીઓના 1036 જવાનોને સંવેદનશીલ અને નિયત સ્થળો પર તૈનાત કરાશે. કસ્ટમ્સના અધિકારીઓએ ગઈકાલે અમદાવાદ એરપોર્ટ પરથી 4 કિલો 276 ગ્રામ ગાંજા સાથે બેંગકોકથી આવેલા એક મુસાફરની અટકાયત કરી અને ધરપકડ કરી. મુસાફરની ટ્રોલી બેગની તપાસ દરમિયાન ખાદ્ય પેકેટોમાં છુપાયેલા 22 પારદર્શક પોલીથીનથી લપેટેલા માદક પદાર્થ મળી આવ્યા. પરીક્ષણ દરમિયાન જપ્ત કરાયેલ પદાર્થની ઓળખ હાઇડ્રોપોનિક ગાંજા તરીકે થઈ. અરવલ્લી જિલ્લા પોલીસને વોન્ટેડ આરોપીઓ સામે હાથ ધરેલી વિશેષ ઝુંબેશમાં નોંધપાત્ર સફળતા મળી છે. જિલ્લા LCB અને પેરોલ ફરલો સ્કવોડે ઓપરેશન કારાવાસ અંતર્ગત 25 દિવસની સ્પેશિયલ ડ્રાઇવ ચલાવી અને 25 આરોપીઓને ઝડપી પાડ્યા છે, તેમ LCBના પોલીસ ઇન્સ્પેક્ટર MM ઝાલાએ જણાવ્યું.
1: જૂન મહિનામાં 1/6 થી લઈને 25/6 સુધીની ડ્રાઇવનું આયોજન કરેલ હતું. ટોટલ 4 ટીમો અમે બનાવેલી હતી. તો એ 25 દિવસ દરમિયાન અમે અલગ અલગ જિલ્લાના આરોપીઓ જે અરવલ્લી જિલ્લામાં વોન્ટેડ હતા, ટોટલ 25 આરોપીઓ પકડેલ છે. જેમાંથી જાજાભગના પ્રોહિબિશનના આરોપી હતા, ઘરફોડ ચોરીના આરોપી હતા, નોર્મલ ચોરીના આરોપી હતા, બલાત્કારના આરોપી હતા, અપહરણના આરોપી હતા, મારામારીના પણ આરોપી હતા.
0: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 102 તાલુકામાં વરસાદ નોંધાયો. સૌથી વધુ સુરતના બારડોલી અને પલસાણામાં 7.5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો. વલસાડના વાપીમાં 7.4, જૂનાગઢના માળિયા હાટીનામાં 5.28 અને રાજકોટના લોધિકામાં 3.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો. દરમિયાન રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. અમદાવાદમાં કેટલાક વિસ્તારોમાં વહેલી સવારે વરસાદી છાંટા પડ્યા. જામનગરમાં વરસાદને પગલે ટોડા ગામની સ્થાનિક નદીમાં પૂર આવતા કાલાવાડ ધોરાજી હાઇવે બંધ કરાયો. ભાવનગરના મહુવામાં 1 ઇંચ, જ્યારે તળાજા, ગરિયાધાર અને જેસરમાં હળવો વરસાદ વરસ્યો તો મહીસાગરના વીરપુર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ વરસ્યો. ભારે વરસાદની આગાહીને પગલે ડાંગ જિલ્લામાં સાવચેતીના પગલાં લેવા જિલ્લા વહીવટીતંત્રએ તમામ સંબંધિત વિભાગોને તકેદારીના પગલાં લેવા સૂચના આપી છે. હવામાન વિભાગે આજે દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, દમણ, વલસાડ અને દાદરાનગર હવેલીમાં રેડ એલર્ટ સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, ભરૂચ, નર્મદા, તાપી અને ડાંગમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ અપાયું છે. રાજકોટ, જૂનાગઢ, વડોદરા અને છોટાઉદેપુરમાં યલો એલર્ટ સાથે છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે. આગામી 5 દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. ગ્રામ્ય વિસ્તારના નાગરિકોને પોતાના પડતર અને લોકહિતના પ્રશ્નોની રજૂઆત માટે જિલ્લા મથક સુધી લાંબા ન થવું પડે તે હેતુથી મહેસાણા જિલ્લા પંચાયત દ્વારા રાજ્યમાં સૌપ્રથમ જિલ્લા પંચાયત આપને દ્વાર કાર્યક્રમ નવતર પહેલ શરૂ કરાઈ છે. આ અંગે મહેસાણા જિલ્લા પંચાયતના પ્રમુખ રોહિત પટેલે વધુ માહિતી આપી.
2: સમગ્ર મહેસાણા જિલ્લા પંચાયત એ તમારા દ્વારેના કાર્યક્રમ દ્વારા અમે સમગ્ર જિલ્લામાં તાલુકા કક્ષાએ જઈને લોકોના પ્રશ્નોનું નિરાકરણ ઝડપથી થાય એના માટે પ્રજા અને તંત્રની સાથે સંકલન જળવાય એ આશય સાથે અમે આ કાર્યક્રમ શરૂ કર્યો છે.
0: અમદાવાદના પોલીસ કમિશનર તરીકે અનુપમસિંહ ગહેલોતની નિયુક્તિ કરવામાં આવી છે. તેઓ સુરતના પોલીસ કમિશનર તરીકે સેવા આપી રહ્યા હતા. અમદાવાદના પોલીસ કમિશનર GS મલિક રાજ્યના પોલીસ વડા બનતા તેમની ખાલી પડેલી જગ્યા પર અનુપમસિંહની નિમણૂક કરાઈ છે. ગીર સોમનાથમાં જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં લેન્ડ ગ્રેબિંગ કમિટીની બેઠક યોજાઈ. બેઠકમાં સરકારી તથા ખાનગી જમીનો પર થયેલા ગેરકાયદે દબાણોની વિગતવાર સમીક્ષા કરવામાં આવી. જિલ્લામાં 18 જેટલા દબાણો સ્વૈચ્છિક રીતે દૂર કરાયા છે. બાકીના દબાણો સામે FIR નોંધવાની કડક કાર્યવાહી કરવાનો નિર્ણય બેઠકમાં લેવાયો હતો. સતત 5 વર્ષથી નિયત સમય મર્યાદામાં GST રિટર્ન ભરવામાં ગુજરાત દેશભરમાં પ્રથમ ક્રમે. June 2026માં રાજ્યમાં GST આવકમાં 27% વધારો. પ્રાકૃતિક ખેત પેદાશોના વેચાણ માટે મહાનગર અને તાલુકા સ્તરે વેચાણ કેન્દ્રો શરૂ કરાશે. ચોમાસામાં સ્થાનિક સ્તરે વાયરલેસ કોમ્યુનિકેશન નેટવર્કને સજ્જ રાખવા

0: રાખવા તેમજ જનરેટર સેટ માટે જરૂરી ઇંધણનો પૂરતો જથ્થો પોલીસ સ્ટેશન લેવલે ઉપલબ્ધ રાખવા ડીજીપીની સૂચના. અમદાવાદ એરપોર્ટ પરથી 4 કિલો 276 ગ્રામ ગાંજા સાથે બેંગકોકથી આવેલા મુસાફરની ધરપકડ. રાજ્યમાં 102 તાલુકામાં વરસાદ વચ્ચે દક્ષિણ ગુજરાતમાં આજે વરસાદનું રેડ એલર્ટ જાહેર. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
1: મજબૂત પાયો, ઉજ્જવળ ભવિષ્ય, નિપુણ ગુજરાત અભિયાન સાથે શિક્ષણમાં નવી ઉડાન, પાયાની સાક્ષરતા અને સંખ્યા જ્ઞાન દ્વારા દરેક બાળકને સક્ષમ બનાવવાનો સંકલ્પ. નિપુણ બાળક, નિપુણ ભારત. વાંચન, લેખન અને ગણનની આવશ્યક કુશળતાઓ સાથે બાળકોના સર્વાંગી વિકાસ તરફ એક મહત્વપૂર્ણ પગલું. નિપુણ શાળા.

0: બાળકોના સર્વાંગી વિકાસ તરફ એક મહત્વપૂર્ણ પગલું. નિપુણ શાળા, નિપુણ ગુજરાતથી સાકાર થઈ રહ્યું છે નિપુણ ભારતનું સ્વપ્ન. વિકસિત ગુજરાત, વિકસિત ભારત. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.
1: એન્જિનિયરિંગમાં પાકું કરિયર બનાવવું છે તો ડિપ્લોમા બીઈ કે ડી ટુ ડી માટે બેસ્ટ ઓપ્શન છે કેજે ઇન્સ્ટિટ્યુટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સાવલી.
2: કેજેઆઈટી સાવલી આપે છે 100% જોબ પ્લેસમેન્ટની ગેરંટી.
1: વિઝિટ અવર વેબસાઇટ kjit.org ટુડે.

નમસ્કાર. આકાશવાણી સમાચાર સિમ્પલ ઠક્કર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં જાપાનના પ્રધાનમંત્રી સનાઈ તાકાઇચીની સાથે મુલાકાત કરશે અને વાટાઘાટો થશે. જમ્મુના ભગવતીનગર બેઝ કેમ્પથી અમરનાથ યાત્રાના પ્રથમ તબક્કાના યાત્રાળુઓનું જૂથ રવાના. આવતીકાલથી યાત્રા શરૂ થશે.

0: વેનેઝુએલાના ભૂકંપમાં મૃત્યુઆંક વધીને 2295 પર પહોંચ્યો, 11,000થી વધુ લોકો ઘાયલ. વોટ્સએપ પર વપરાશકર્તાઓના નામની સુવિધા શરૂ કરવાના મુદ્દે સરકારે મેટાને નોટિસ ફટકારી. હવામાન વિભાગે આગામી 2 દિવસમાં કર્ણાટક, ગુજરાત, કોંકણ, ગોવા અને મધ્ય મહારાષ્ટ્રમાં ભારેથી ભારે વરસાદની આગાહી કરી. અને ફિફા વિશ્વકપમાં બેલ્જિયમે સેનેગલને હરાવીને રાઉન્ડ ઓફ 16 માટે ક્વોલિફાય કર્યું. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં તેમના જાપાની સમકક્ષ સનાઈ તાઇકીચી સાથે વાર્ષિક શિખર સ્તરની વાટાઘાટો કરશે. આ સમિટ બંને પક્ષોના દ્વિપક્ષીય સહયોગના સંપૂર્ણ સ્પેક્ટ્રમની સમીક્ષા અને મજબૂતીકરણ તેમજ પરસ્પર હિતના પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા કરશે. વાટાઘાટો બાદ અનેક સમજૂતી કરાર થવાની અપેક્ષા છે.
1: नवंबर 2024 में टोक्यो में आयोजित पहले आर्थिक सुरक्षा संवाद के दौरान भारत और जापान ने रणनीतिक सहयोग के लिए 5 प्राथमिकता वाले क्षेत्रों की पहचान की थी. इनमें सेमीकंडक्टर, महत्वपूर्ण खनिज, फार्मास्यूटिकल्स, स्वच्छ ऊर्जा और सूचना एवं संचार प्रौद्योगिकी शामिल है. वर्ष 2025 में आयोजित वार्षिक शिखर सम्मेलन के दौरान जापान भारत मानव संसाधन आदान प्रदान एवं सहयोग कार्य योजना शुरू की गई. इसके तहत अगले 5 में दोनों देशों के बीच 5,00,000 लोगों के दो तरफा आदान प्रदान का लक्ष्य रखा गया है. इसमें भारत से जापान जाने वाले 50,000 कुशल और अर्ध कुशल कर्मी भी शामिल हैं. सुपर्णा सैकिया के साथ सकलैन अख्तर, आकाशवाणी समाचार, दिल्ली.
0: જાપાનના પ્રધાનમંત્રી ગઈકાલે સાંજે ભારતની 3 દિવસની મુલાકાતે નવી દિલ્હી પહોંચ્યા હતા. પ્રધાનમંત્રી તાકાઇચીની આ ભારતની પ્રથમ સત્તાવાર મુલાકાત છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે તેઓ આજે જાપાનના પ્રધાનમંત્રી સાથે વ્યાપક ચર્ચાઓ માટે આતુર છે, જે ભારત જાપાન વિશે વ્યૂહાત્મક અને વૈશ્વિક ભાગીદારીને વધુ ગાઢ બનાવશે. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી મોદીએ કહ્યું કે તેઓ ભારતની અને તેમની પ્રથમ મુલાકાત પર તેમનું સ્વાગત કરીને ખુશ છે. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે તેમના સંયુક્ત પ્રયાસો દ્વારા ભારત અને જાપાન હિન્દ પ્રશાંત અને તેનાથી આગળ શાંતિ, સ્થિરતા અને સમૃદ્ધિને આગળ વધારવાનું ચાલુ રાખશે. અમરનાથ યાત્રાના પ્રથમ તબક્કામાં યાત્રાળુઓને જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ આજે સવારે 4 વાગે જમ્મુના ભગવતીનગર બેઝ કેમ્પથી લીલી ઝંડી આપી રવાના કર્યા હતા. અમારા સંવાદદાતાના અહેવાલ મુજબ 57 દિવસની વાર્ષિક યાત્રા આવતીકાલે કાશ્મીરના જોડિયા ટ્રેક પર સત્તાવાર રીતે શરૂ થશે અને 28 ઓગસ્ટના રોજ પૂર્ણ થશે. યાત્રાળુઓનો પહેલો કાફલો વહેલી સવારે કડક સુરક્ષા વ્યવસ્થા હેઠળ જમ્મુથી રવાના થયો હતો. આ યાત્રાની નોંધણી ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે થાય છે. યાત્રા શરૂ થાય તે પહેલા આશરે 4,00,000 શ્રદ્ધાળુઓએ નોંધણી કરાવી હતી. આરોગ્યમંત્રી જગત પ્રકાશ નડ્ડાએ ગઈકાલે નવી દિલ્હીમાં ડેન્ગ્યુની તૈયારીઓ અંગે ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક કરી. તેમણે વિવિધ વિભાગોને ડેન્ગ્યુના કેસોના સંભવિત વધારા અંગે તૈયાર રહેવા સૂચના આપી. તેમણે રાજ્યોને, વોર્ડ કમિશનરો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને નિવાસી કલ્યાણ સંગઠનોને જાગૃતિ અને નિવારણના પ્રયાસોમાં સક્રિયપણે જોડાવા હાકલ કરી. આ બેઠકમાં આરોગ્યમંત્રીને રાષ્ટ્રીય સ્તરે ડેન્ગ્યુની સ્થિતિ અને દેશભરમાં હાથ ધરવામાં આવેલી તૈયારીઓના પગલા વિશે માહિતી આપવામાં આવી હતી. ભારત અને મલેશિયાએ ગઈકાલે નવી દિલ્હીમાં યોજાયેલી 12મી સબકમિટ મીટીંગ દરમિયાન દ્વિપક્ષીય લશ્કરી સહયોગના સમગ્ર સ્પેક્ટ્રમની સમીક્ષા કરી હતી. સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે બંને પક્ષોએ ઇન્ડો પેસિફિકમાં શાંતિ, સુરક્ષા અને નેવિગેશનની સ્વતંત્રતા પ્રત્યેની તેમની સહિયારી પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો. ચર્ચાઓમાં લશ્કરી દ્વિપક્ષીય કવાયતો, તાલીમ, સ્ટાફ વાટોઘાટો, ક્ષમતા નિર્માણ, દરિયાઈ સહયોગ અને ઉભરતા ક્ષેત્રોમાં સહયોગ સહિત ચાલુ સંરક્ષણ સંબંધોને આવરી લેવામાં આવ્યા હતા. મુલાકાતી પ્રતિનિધિમંડળે સંરક્ષણ સચિવ રાજેશકુમાર સિંહની પણ મુલાકાત લીધી હતી. મીટીંગ પહેલા તેઓએ નવી દિલ્હીમાં રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક પર જવાનોને પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાંજલિ અર્પી હતી. વેનેઝુએલાના રાષ્ટ્રપતિ જ્યોર્જ રોડ્રિગ્સે જણાવ્યું છે કે એક પછી એક આવેલા ભૂકંપમાં મૃત્યુઆંક 2295 પર પહોંચી ગયો છે અને 11,000થી વધુ લોકો ઘાયલ થયા છે. તેમણે વધુમાં જણાવ્યું કે લગભગ 13,000 લોકો બેઘર થઈ ગયા છે. દેશને એક સદીમાં સૌથી શક્તિશાળી ભૂકંપનો ભોગ બન્યાના 7 દિવસ પછી પણ બચાવ કામગીરી ચાલુ છે. દરમિયાન વેનેઝુએલાના કાર્યકારી રાષ્ટ્રપતિ ડેલ્સી રોડ્રિગ્સે 7 દિવસના શોકની જાહેરાત કરી હતી અને કહ્યું હતું કે વિનાશક ભૂકંપમાં થયેલી જાનહાનીથી દેશ ખૂબ જ દુઃખી છે. આ પહેલા 25 જૂનના રોજ દક્ષિણ અમેરિકન રાષ્ટ્રમાં 7.2 અને 7.5ની તીવ્રતાના 2 સખત શક્તિશાળી ભૂકંપ આવ્યા હતા. વેનેઝુએલાના મોટાભાગના વિસ્તારોમાં અનુભવાયેલા જોરદાર આંચકાઓના કારણે કારાકાસમાં અનેક મકાનો ધરાશાયી થયા હતાં.

0: આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_ABADને ફોલો કરશો. પાકિસ્તાનમાં અગ્રણી માનવ અધિકાર સંગઠનોએ બલુચિસ્તાનમાં પાકિસ્તાની દળો દ્વારા વધુ 3 નાગરિકોની બળજબરીથી ગુમ કરવાનો આરોપ લગાવ્યો છે. બલુચ નેશનલ મુવમેન્ટના માનવ અધિકાર વિભાગે જણાવ્યું છે કે ગત સોમવારે પંચગુર જિલ્લાના પારૂમ વિસ્તારમાં દરોડા દરમિયાન પાકિસ્તાની દળો દ્વારા 20 વર્ષીય ડ્રાઇવરને કથિત રીતે લઈ જવામાં આવ્યો હતો. તે જ દિવસે એક અલગ ઘટનામાં પંચગુરમાં ચિટકાન બજાર વિસ્તારમાંથી અન્ય એક નાગરિક ઉમરજાન બલોચને પણ બળજબરીથી ગુમ કરવામાં આવ્યો હતો. તેણે પાકિસ્તાની સુરક્ષા દળો દ્વારા તેની દુકાનમાંથી બળજબરીથી લઈ જવામાં આવ્યો હતો. બલુચિસ્તાનના પાકિસ્તાની દળો દ્વારા સતત અત્યાચારનો સામનો કરી રહ્યું છે, જેમાં ખાસ કરીને નાગરિકોનું ગુમ થવાની સાથે અનેક બલુચ નાગરિકોની હત્યા થઈ રહી હોવાનો દાવો કરાયો છે. ઇરાન અને અમેરિકા વચ્ચે ગઈકાલે દોહામાં મધ્યસ્થીની મદદથી વાટોઘાટો પૂર્ણ થઈ. કતાર સરકારના એક નિવેદન મુજબ બંને પક્ષો આ મહિનાની 9મી તારીખે ઇરાનના ભૂતપૂર્વ સર્વોચ્ચ નેતા અલી ખામેનીના અંતિમ સંસ્કાર સમારોહ બાદ ચર્ચા યથાવત રાખવા સંમત થયા હતા. મીડિયા સાથે વાત કરતા અમેરિકાના ઉપપ્રમુખ જેડી વાન્સે જણાવ્યું હતું કે દોહાની વાટોઘાટો સકારાત્મક છે. ટેકનિકલ સ્તરની ચર્ચાઓ અગાઉથી જ ચાલી રહી છે. તેમણે કહ્યું કે આગામી તબક્કામાં ઇરાનના પરમાણુ કાર્યક્રમ પર ધ્યાન કેન્દ્રિત રહેશે અને તેમણે ઉમેર્યું કે તાજેતરના અમેરિકી લશ્કરી કાર્યવાહી પછી વાટોઘાટો સક્ષમ રીતે યોજાઈ રહી છે. ઇરાનના નાયબ વિદેશમંત્રી કાઝેમ ધરીબાબાદીએ જણાવ્યું હતું કે વાટોઘાટો 14 મુદ્દાના સમજૂતી પત્રના અમલીકરણ પર કેન્દ્રિત હતી. ઇરાન અને કતારે ઇરાનની 6 અબજ યુએસ ડોલરની સ્થિર સંપત્તિના ભાગનો ઉપયોગ કરવાની પણ ચર્ચા કરી હતી. ભારત સરકાર દ્વારા દેશમાં વોટ્સએપ પર વપરાશકર્તાઓના નામની એટલે કે યુઝર્સ નેમ ફીચર સુવિધા શરૂ કરવાની બાબતમાં મેટાને નોટીસ જારી કરી છે. મેટાને 3 દિવસમાં યુઝર નેમ ફીચર્સ અંગે વિગતવાર સ્પષ્ટતા કરવાનો નિર્દેશ આપ્યો છે.
1: सूत्रों के अनुसार मंत्रालय ने मेटा को यह भी निर्देश दिया है कि इस मामले पर परामर्श पूरा होने तक यूजर नेम फीचर शुरू न किया जाए. मंत्रालय ने व्हाट्सएप द्वारा की गई एक सार्वजनिक घोषणा पर संज्ञान लिया है. इस घोषणा में व्हाट्सएप ने भारत सहित वैश्विक स्तर पर चरणबद्ध तरीके से अपने यूजर नेम फीचर को लागू करने की बात कही थी. व्हाट्सएप ने बताया कि एक बार ये फीचर सक्रिय हो जाने पर पहली बार संपर्क करने वाले व्यक्ति को प्राप्तकर्ता का फोन नंबर दिखाई नहीं देगा और एक
0: ભારતીય હવામાન વિભાગે જણાવ્યું છે કે આગામી 2 દિવસ દરમિયાન દક્ષિણ પશ્ચિમ ચોમાસુ દિલ્હી હરિયાણા ચંદીગઢ પંજાબ ઉત્તર અરબી સમુદ્ર ગુજરાત મધ્યપ્રદેશ ઉત્તરપ્રદેશ અને રાજસ્થાન તરફ આગળ વધવાની સંભાવના છે. હવામાન વિભાગે આગામી 2 દિવસ દરમિયાન કોસ્ટલ કર્ણાટક ગુજરાત કોંકણ ગોવા અને મધ્ય મહારાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. ફિફા વર્લ્ડ કપમાં બેલ્જિયમે શાનદાર વાપસી કરીને વધારાના સમયના રાઉન્ડ ઓફ 32 પછી સેનેગલને 3-2 હરાવ્યું અને રાઉન્ડ ઓફ 16 માટે ક્વોલિફાય કર્યું. અને આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે મારા સહયોગી કરણ મકવાણા.
2: આજના અખબારોમાં અલગ અલગ સમાચારો હેડલાઇનમાં વાંચવા મળી રહ્યા છે. સંદેશની હેડલાઇન છે 7 કલાકમાં 5 ઇંચ વરસાદથી મુંબઈ બેહાલ. ગુજરાત સમાચારે યુક્રેનના હુમલામાં રશિયાની રિફાઇનરીઓ ઠપ, આ સમાચારને હેડલાઇન બનાવી છે. એનએસઓના અહેવાલને ટાંકીને દિવ્ય ભાસ્કર લખે છે, ગુજરાતના નોકરી કરતા ધંધામાં સરેરાશ 27% વધુ આવક, નોકરીમાં 9 ગુણ ધંધામાં 13 ગુણ.
0: અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં જાપાનના પ્રધાનમંત્રી સનાઈ તાઇકીચી સાથે વાટોઘાટો કરશે. જમ્મુમાં ભગવતીનગર બેઝ કેમ્પથી અમરનાથ યાત્રાના પ્રથમ તબક્કાના યાત્રાળુઓનું જૂથ રવાના. આવતીકાલથી યાત્રા શરૂ થશે. વેનેઝુએલાના ભૂકંપમાં મૃત્યુઆંક વધીને 2295 પર પહોંચ્યો. 11,000થી વધુ લોકો ઘાયલ. વોટ્સએપ પર વપરાશકર્તાના નામની સુવિધા શરૂ કરવાના મુદ્દે સરકારે મેટાને નોટીસ ફટકારી. હવામાન વિભાગે આગામી 2 દિવસમાં કર્ણાટક ગુજરાત કોંકણ ગોવા અને મધ્ય મહારાષ્ટ્રમાં ભારેથી ભારે વરસાદની આગાહી કરી. અને ફિફા વિશ્વકપમાં બેલ્જિયમે સેનેગલને હરાવીને રાઉન્ડ ઓફ 16 માટે ક્વોલિફાય કર્યું. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

0: નવી આશાઓ, નવા સપનાઓ, નવા યુગના શિક્ષણની નવી દિશા. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 આધારિત સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક SCF સાથે ગુજરાત શિક્ષણમાં નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે. બાળકોના સર્વાંગી વિકાસને સમર્પિત આ અભ્યાસક્રમ જ્ઞાન, કૌશલ્ય, મૂલ્યો અને સર્જનાત્મકતાનો સમન્વય સાથે છે. ઉત્તમ શિક્ષણ, ઉજ્જવળ ગુજરાતના ધ્યેય સાથે સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક શિક્ષણ વિભાગ ગુજરાત સરકારનું એક મજબૂત પગલું છે. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.
1: नमस्कार, आकाशवाणी से समाचार प्रभात के साथ मैं फरहत नाज. प्रधानमंत्री नरेंद्र मोदी जापान के प्रधानमंत्री सनाए तकाची के साथ आज नई दिल्ली में वार्षिक शिखर वार्ता करेंगे. कर्मचारी भविष्य निधि संगठन EPFO ने वित्त वर्ष 2025-26 के लिए ब्याज दर 8.25% रखने की घोषणा की. केंद्र सरकार ने भारत में व्हाट्सएप पर नए यूजर नेम फीचर

0: અભ્યાસ માટેનો શ્રેષ્ઠ વિકલ્પ, જેમાં મળે છે 100% જોબ પ્લેસમેન્ટની ખાતરી.
1: કેજીઆઈટી સાવલી.
2: અશોકા ધ ગ્રેટ એક્સક્લુઝિવ એથનિક એન્ડ દુલ્હા કલેક્શન, વડોદરાનો આધુનિક શોરૂમ, નવરંગ સિનેમા રોડ, રાવપુરા, વડોદરા.
3: એમ કે ફર્નિચર, 5 માળનો ભવ્ય શોરૂમ, પ્રતાપનગર બ્રિજ નીચે, વડોદરા.
4: સવારે 10 વાગે ફોન ઇન તથા અન્ય લોકપ્રિય કાર્યક્રમો, જેના પ્રાયોજક છે
2: આર્ક બ્લાઇન્ડ્સ, શિવાકૃતિ બિલ્ડિંગ, દાંડિયા બજાર, વડોદરા.
4: સેહત આપકી સુરક્ષા હમારી, અબ નહીં રહેગી મચ્છરો સે પરેશાની.
2: યે હૈ આર્ક બ્લાઇન્ડ્સ કી જિમ્મેદારી.

0: स्टीवन बेन और दीक्षा तूर की आवाजों में आपने सुना सनक फिल्म से ये गीत, मनोज यादव और समीर अंजान के बोल, नदीम श्रवण और चिरंतन भट्ट का संगीत। कार्यक्रम में वक्त है एक छोटे से अंतराल का।
1: 93.9 मेगाहर्ट्ज पर आप सांभळी रह्या छो विविध भारती वडोदरा, देश की सुरीली धड़कन। सारा गणदेवीकर ज्वेलर्स टाइम अत्यारे सवारना 9 वाग्या छे। शुकरनु सोनू तो सारा गणदेवीकरनुं ज, सारानु सोनू सुख शांति अने समृद्धिनु सोनू। सारा गणदेवीकर ज्वेलर्स, दांडिया बजार अने वाघोड़िया रोड, वडोदरा।
2: એન્જિનિયરિંગ માં પાકું કરિયર બનાવવું છે તો ડિપ્લોમા બીઈ કે ડી ટુ ડી માટે બેસ્ટ ઓપ્શન છે કેજે ઇન્સ્ટિટ્યુટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સાવલી।
3: કેજેઆઈટી સાવલી આપે છે 100% જોબ પ્લેસમેન્ટ ની ગેરંટી।
2: વિઝિટ અવર વેબસાઇટ kjit.org ટુડે।
4: વિકસિત ભારત 2047 ના સંકલ્પ સાથે ગુજરાત શિક્ષણમાં ગુણવત્તાની નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે। નિપુણ ગુજરાત અભિયાન, નવા રાજ્ય અભ્યાસક્રમ અને સ્કૂલ ક્વોલિટી એસેસમેન્ટ એન્ડ એશ્યોરન્સ ફ્રેમવર્ક SQAAF દ્વારા શાળાઓમાં ગુણવત્તાયુક્ત શિક્ષણને વધુ સશક્ત બનાવવામાં આવી રહ્યું છે।

0: ગુણોત્સવ શિક્ષણમાં શ્રેષ્ઠતાની નવી ઓળખ બની રહ્યું છે. વિકસિત ગુજરાતના પાયા મજબૂત બનાવતું ગુણવત્તા સભર શિક્ષણ, ગુણવત્તાયુક્ત શિક્ષણ, ઉજ્જવળ ભવિષ્ય. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.
1: જારી રખતે હૈ સિલસિલા કાર્યક્રમ ચિત્રલોક કા.

0: 93.9 मेगाहर्ट्ज पर आप सांभळी रह्या छो विविध भारती वडोदरा देश की सुरीली धड़कन गिरीशभाई गणदेवीकर ज्वेलर्स टाइम अत्यारे सवारना 10 वाग्या छे। शुभ अवसरों में सोनानी खरीदी माटे विश्वासपात्र नाम गिरीशभाई गणदेवीकर ज्वेलर्स जेतलपुर ब्रिज पासे अलकापुरी वडोदरा। दोस्तों 93.9 मेगाहर्ट्ज पर आपे ट्यून कर्यु छे विविध भारती वडोदरा। कहते हैं इश्क वो आग है जो दिलों को पाकीज़ा कर देता है। जी हाँ दोस्तों, इश्क वो आग है जो दिलों को पाकीज़ा कर देता है। समझी गया ने तमे? जी हाँ, आपणे वात करी रह्या छीए कार्यक्रम वात एक फिल्मनी, जे लईने आवी रह्या छे समीर पंचोली। अने आजे वातो करीशुं फिल्म पाकीज़ानी।
1: આ કાર્યક્રમના આ ભાગના પ્રાયોજક છે વડનેરકર જ્વેલર્સ, બ્રહ્મપુરી, દાંડિયા બજાર, વડોદરા।
2: વડોદરાનું આભૂષણ એટલે વડનેરકર જ્વેલર્સ, વડોદરામાં સૌભાગ્યના દાગીના એટલે વડનેરકર જ્વેલર્સ, શુદ્ધતા અને પારદર્શિતા એટલે વડનેરકર જ્વેલર્સ, વડનેરકર જ્વેલર્સ, બ્રહ્મપુરી, દાંડિયા બજાર, વડોદરા। દોસ્તો નમસ્કાર, હું આપનો દોસ્ત સમીર પંચોલી લઈને આવ્યો છું આપનો મનપસંદ કાર્યક્રમ વાત એક ફિલ્મની।

વાત એક ફિલ્મની. દોસ્તો, આજે આપણે એક એવી ફિલ્મની સુરેલી સફર કરવાના છીએ જે માત્ર એક સિનેમા નથી પણ એક કવિતા છે. આજીવન અફસોસ અને સમર્પણની એક જીવતી જાગતી મિસાલ છે. એક એવી ફિલ્મ જેને બનતા પૂરા 14-15 વર્ષ લાગ્યા. તો ચાલો રેશમી પડદા પર લખાયેલા બોલીવુડના સૌથી સુવર્ણ અને દર્દનાક પ્રકરણની યાદો તાજી કરીએ. આ ફિલ્મ ભારતીય સિનેમાના ઇતિહાસમાં એક એવો તાજમહેલ છે જેનું નિર્માણ કોઈ શાહજહાંએ પોતાની મુમતાઝ માટે કર્યું હોય. લખનૌની નવાબી સંસ્કૃતિ, તવાઈ પ્રથાનું દર્દ અને એક શુદ્ધ આત્માની મુક્તિની આ વાર્તા જ્યારે પડદા પર આવી ત્યારે તેણે દરેકના દિલને હચમચાવી મૂક્યા હતા. આ ફિલ્મ માત્ર બોક્સ ઓફિસની સફળતા નહોતી પણ બોલીવુડની ટ્રેજેડી ક્વીન મીના કુમારીની આખરી વિદાયની એક અમર ભેટ હતી. મિત્રો, આજે આપણે જે માસ્ટરપીસની વાત કરવા જઈ રહ્યા છીએ તે છે વર્ષ 1972માં રિલીઝ થયેલી સદાબહાર ક્લાસિક મ્યુઝિકલ ડ્રામા ફિલ્મ પાકિઝાની. ફિલ્મના પ્રખ્યાત ગીત ચલો દિલદાર ચલો અને આઇકોનિક ટ્રેન સીન જ્યાં રાજકુમાર મીનાકુમારીના પગ જોઈને ચિઠ્ઠી છોડે છે તેનું શૂટિંગ સેટ પર નહીં પણ આઉટડોર લોકેશન પર થયું હતું. આ સીન અને ગીતનું શૂટિંગ મધ્યપ્રદેશ અને રાજસ્થાનના ખુલ્લા અને સુંદર વિસ્તારોમાં રેલવે ટ્રેક પાસે કરવામાં આવ્યું હતું. કમાલ અમરોહીએ પરફેક્ટ શોટ માટે અસલી સ્ટીમ એન્જિનનો ઉપયોગ કર્યો હતો.

પાકીઝા શબ્દનો ઉર્દુમાં અર્થ થાય છે પવિત્ર. આ ભવ્ય કલાકૃતિ પાછળ જે મુખ્ય જાદુગર હતા તે હતા પ્રખ્યાત ફિલ્મ નિર્માતા, દિગ્દર્શક અને લેખક કમાલ અમરોહી સાહેબ. તેમના ફિલ્મની કલ્પના 1950ના દાયકામાં જ કરી લીધી હતી અને તેનું એક એક દ્રશ્ય પોતાના લોહી પરસેવાથી સિંચ્યું હતું. આ ફિલ્મને કેમેરામાં કંડારવાનું અદભુત કામ જર્મન સિનેમેટોગ્રાફર જોસેફ વિર્શિંગે કર્યું હતું, પરંતુ અફસોસ, ફિલ્મ પૂર્ણ થાય તે પહેલાં જ તેમનું અવસાન થયું હતું, જેના કારણે બાકીના ભાગો અન્ય સિનેમેટોગ્રાફર્સે શૂટ કર્યા હતા. ફિલ્મનું સંગીત ગુલામ મહંમદ સાહેબે આપ્યું હતું અને તેમના અવસાન પછી બેકગ્રાઉન્ડ મ્યુઝિકની જવાબદારી મહાન સંગીતકાર નૌશાદ સાહેબે સંભાળી હતી. ભારતીય સિનેમાના ઇતિહાસમાં માઇલસ્ટોન ગણાતી ફિલ્મ પાકિઝાના ગીતો જેટલા સુંદર છે તેની પાછળની વાર્તા પણ એટલી જ રસપ્રદ અને સંઘર્ષથી ભરેલી છે. આ ફિલ્મના ગીતો બનવા અને પડદા પર આવવા પાછળ 16 વર્ષ લાંબો પ્રવાસ, અનોખો ત્યાગ અને ભાવનાત્મક ઉતાર ચઢાવ જોડાયેલા છે. આ લાંબી સફર દરમિયાન કુલ 20 ગીતો રેકોર્ડ કરવામાં આવ્યા હતા, જેમાંથી માત્ર 11 ગીતો જ મુખ્ય ફિલ્મમાં સ્થાન પામ્યા હતા. બાકીના બચેલા 9 ગીતોને પાછળથી 1977માં પાકીઝા રંગ બરંગ નામથી અલગ આલ્બમ તરીકે બહાર પાડવામાં આવ્યા હતા. દોસ્તો, હવે વાત કરીએ એ ગીતની જે ગીત નથી પણ રોમાન્સની અમર ગવાહી છે, ચલતે ચલતે યુહી કોઈ મિલ ગયા થા. આ ગીત ગુલામ મહંમદ સાહેબની શ્રેષ્ઠ રચના છે. આ ગીત ફિલ્મની વાર્તાનો ટર્નિંગ પોઈન્ટ છે અને વિઝ્યુઅલી સૌથી સુંદર ગીતોમાંનું એક છે. આ ગીતનું શૂટિંગ રાત્રિના માહોલમાં એક મોટા મહેલ જેવા સેટ પર થયું હતું. સેટ પર રોમેન્ટિક અને રહસ્યમય વાતાવરણ ઉભો કરવા માટે હજારો અસલી મીણબત્તીઓ અને કાચના ફાનસનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ગીતમાં ફ્લોરને ચમકતું જોઈ શકો છો. કમાલ અમરોહીએ તેના માટે જમીન પર પાણીનો છંટકાવ કરાવ્યો હતો, જેથી મીણબત્તીઓનો પ્રકાશ અને મીનાકુમારીનો પડછાયો જમીન પર અદભુત રીતે રિફ્લેક્ટ થાય. આ ગીતની શરૂઆત સારંગીના કરૂણ સુરથી થાય છે. ગીતમાં ગુલામ મહંમદે બેકગ્રાઉન્ડમાં તબલા અને ઘુંઘરૂના અવાજનો એવો સમન્વય કર્યો છે જે પાત્રની અસમંજસતા અને ધબકારા પણ દર્શાવે છે. તેને લતા મંગેશકરજીએ ખૂબ જ સુંદરતાથી ગાયું છે કે સાંભળનારની આંખો ભીની થઈ જાય. ગીતના પિક્ચરાઇઝેશનમાં ટ્રેનની વિસલ અને ઝાંઝરના અવાજનો તાલમેલ બેસાડવામાં આવ્યો છે તે અદભુત છે. કમાલ અમરોહી આ ગીતના સેટિંગ અને લાઇટિંગ પાછળ દિવસો સુધી મહેનત કરી હતી. તો આવો સાંભળીએ પાકિઝાનું આ સદાબહાર ગીત.

0: 93.9 मेगाहर्ट्ज पर आप सांभळी रह्या छो विविध भारती वडोदरा देश की सुरीली धड़कन केजीआईटी सावली टाइम अत्यारे सवारना 10:15 थई छे। ધોરણ 10 પછી ડિપ્લોમા એન્જિનિયરિંગ અભ્યાસ માટેનો શ્રેષ્ઠ વિકલ્પ કેજે ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સાવલી।
1: વડોદરાનું આભૂષણ એટલે વડનેરકર જ્વેલર્સ, વડોદરામાં સૌભાગ્યના દાગીના એટલે વડનેરકર જ્વેલર્સ, શુદ્ધતા અને પારદર્શિતા એટલે વડનેરકર જ્વેલર્સ, વડનેરકર જ્વેલર્સ, બ્રહ્મપુરી દાંડિયા બજાર વડોદરા।
2: આ કાર્યક્રમના આ ભાગના પ્રાયોજક હતા વડનેરકર જ્વેલર્સ બ્રહ્મપુરી દાંડિયા બજાર વડોદરા।
3: નવી આશાઓ, નવા સપનાઓ, નવા યુગના શિક્ષણની નવી દિશા। રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 આધારિત સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક SCF સાથે ગુજરાત શિક્ષણમાં નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે। બાળકોના સર્વાંગી વિકાસને સમર્પિત આ અભ્યાસક્રમ જ્ઞાન, કૌશલ્ય, મૂલ્યો અને સર્જનાત્મકતાનો સમન્વય સાધે છે। ઉત્તમ શિક્ષણ, ઉજ્જવળ ગુજરાતના ધ્યેય સાથે સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક શિક્ષણ વિભાગ ગુજરાત સરકારનું એક મજબૂત પગલું છે। શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર।
0: પૂજા પ્લસ, માત્ર મંગલ મુહૂર્ત નક્કી કરો, દુલે રાજાને અમે સજાવીશું, પધારો અમારા દુલે રાજા ડિપાર્ટમેન્ટ।

0: માં પૂજા પ્લસ રાવપુરા વડોદરા.
1: આ વાર્તા લખનૌની તવાફ નરગીસની છે, જે અશોક કુમાર એટલે કે શહાબુદ્દીન નામના અમીર વ્યક્તિને પ્રેમ કરે છે, પણ સમાજ અને પરિવારના વિરોધના કારણે તેઓ એક થઈ શકતા નથી. નરગીસે કબ્રસ્તાનમાં પોતાની પુત્રી સાહિબજાન મીનાકુમારીને જન્મ આપીને દમ તોડી દે છે. સાહિબજાન પણ મોટી થઈને કોઠા પર જ ઉછરે છે, પણ તેનું મન પવિત્ર છે. એક ટ્રેનની મુસાફરી દરમિયાન સલીમ એટલે કે રાજકુમાર તેના સુંદર પગ જોઈને મોહિત થઈ જાય છે અને એક ચિઠ્ઠી છોડી જાય છે. આગળ જતા બંને વચ્ચે પ્રેમ થાય છે, પણ સાહિબજાનનો ભૂતકાળ અને તવાયફ હોવાનું કલંક તેમના લગ્નમાં આડું આવે છે. આખી વાર્તા સાહિબજાનના પવિત્ર પ્રેમ અને સમાજ સામેના સંઘર્ષની આસપાસ ફરે છે. ઇન્હી લોગોને લે લીના દુપટ્ટા મેરા આ ગીતનું શૂટિંગ સૌથી રસપ્રદ રહ્યું હતું. વર્ષ 1956માં જ્યારે આ ગીત પહેલીવાર શૂટ થયું ત્યારે તે બ્લેક એન્ડ વ્હાઇટમાં હતું. તે સમયે વાપરવામાં આવેલો કેમેરો પણ અલગ હતો. 1960ના દાયકામાં જ્યારે રંગીન સિનેમા આવ્યું ત્યારે જૂની રીલ કચરામાં ગઈ અને આખું ગીત તદ્દન નવા કલરફુલ સેટ, નવા ડ્રેસ અને લાઇટિંગ સાથે ફરીથી શૂટ કરવામાં આવ્યું હતું.

માં બેવડી ભૂમિકા ભજવી હતી. તેઓ શરૂઆતમાં સાહિબજાનની માતા નરગીસના પાત્રમાં દેખાય છે અને ત્યારબાદ મુખ્ય પાત્ર સાહિબજાન જે કોઠા ઉપર ઉછરેલી તવાયબ છે તેની ભૂમિકા ભજવે છે. આ તેમના જીવનનો સર્વશ્રેષ્ઠ અભિનય માનવામાં આવે છે. ફિલ્મ રિલીઝ થયાના માત્ર 2 મહિના પછી જ તેમનું અવસાન થયું હતું. તેમની સામે પોતાની રોયલ એન્ડ રોફદાર શૈલી માટે જાણીતા અભિનેતા રાજકુમારે ફોરેસ્ટ રેન્જર સલીમ અહેમદ ખાનનું અમર પાત્ર ભજવ્યું હતું, જે ફિલ્મમાં એક શાહી પરિવારના ન્યાયાધીશ જજના પુત્ર સલીમ છે, જે સાહિબજાનના પ્રેમમાં પડે છે. ટ્રેનમાં સાહિબજાનના પગ જોઈને તેમને કહેલો ડાયલોગ આપકે પાંવ દેખે બહુત હસીન હૈ ઇને જમી પર મત ઉતારીએગા મેલે હો જાયેંગે ભારતીય સિનેમાના ઇતિહાસમાં અમર થઈ ગયો છે. અશોક કુમારે સલીમના કાકા અને સાહિબજાનના અસલી પિતા શહાબુદ્દીનનું પાત્ર ભજવ્યું છે. ફિલ્મની વાર્તામાં તેમનું પાત્ર

સલીમ અહેમદ ખાનનું અમર પાત્ર ભજવ્યું હતું, જે ફિલ્મમાં એક શાહી પરિવારના ન્યાયાધીશ જજના પુત્ર સલીમ છે, જે સાહિબજાનના પ્રેમમાં પડે છે. ટ્રેનમાં સાહેબજાનના પગ જોઈને તેમને કહેલો ડાયલોગ, આપકે પાંવ દેખે બહુત હસીન હૈ ઇને જમીન પર મત ઉતારીએગા મેલે હો જાયેંગે, ભારતીય સિનેમાના ઇતિહાસમાં અમર થઈ ગયો છે. અશોક કુમારે સલીમના કાકા અને સાહેબજાના અસલી પિતા શહાબુદ્દીનનું પાત્ર ભજવ્યું છે. ફિલ્મની વાર્તામાં તેમનું પાત્ર ખૂબ જ મહત્વપૂર્ણ છે, જે સમાજના ડરથી નરગીસ એટલે કે સાહેબજાનની માતાને અપનાવી શકતા નથી અને પાછળથી પસ્તાવો કરે છે. પોતાના જમાનાના જાણીતા અભિનેત્રી નાદિરાએ ફિલ્મમાં કોઠાની માલકણ ગોહરજાની નકારાત્મક અને દમદાર ભૂમિકા ભજવી હતી, જે સાહિબજાને કોઠાની દુનિયામાંથી બહાર જવા દેવા નથી માંગતી. વીણાએ સાહિબજાનની માસી નવાબજાનનું પાત્ર ભજવ્યું હતું. તે નરગીસના અવસાન બાદ સાહેબજાનને લખનૌ લાવે છે અને તેને ઉછેરે છે. તેમનો અભિનય ખૂબ જ ગંભીર અને પ્રભાવશાળી હતો. ડીકે સપરુએ સલીમના કડક અને રૂઢિચુસ્ત પિતા નવાબ અહેમદ ખાનની ભૂમિકા ભજવી હતી. તેઓ ખાનદાની પ્રતિષ્ઠા ખાતર સાહિબજાન અને સલીમના લગ્નનો સખત વિરોધ કરે છે. પદ્મા ખન્નાએ મીના કુમારીના બોડી ડબલ તરીકે કામ કર્યું છે. ફિલ્મની ક્રેડિટમાં કદાચ તેમનું નામ મોટું ન હોય, પણ આ ફિલ્મમાં તેમનો ફાળો અમૂલ્ય છે. 16 વર્ષ લાંબા શૂટિંગ દરમિયાન ફિલ્મી સ્ટારકાસ્ટમાં ઘણા બદલાવ આવ્યા હતા. શરૂઆતમાં 1956માં કમાલ અમરોહી સલીમના પાત્ર માટે અશોક કુમારને લેવા માંગતા હતા, પણ સમય જતા અશોક કુમારની ઉંમર વધી ગઈ એટલે તેમને પિતાનું પાત્ર અપાયું અને યુવાન સલીમના પાત્રમાં રાજકુમારની એન્ટ્રી થઈ. એક સમય આ ફિલ્મ માટે સુનિલ દત્ત અને ધર્મેન્દ્રના નામ પર પણ વિચાર કરવામાં આવ્યો હતો.

0: ફરીથી
1: તમે ડિજિટલ અરેસ્ટમાં છો, બીજા રૂમમાં જાઓ. એકલા તમારા પાર્સલમાંથી ડ્રગ્સ મળ્યા છે, લાંબા જશો.
0: 10 લાખ આપી દો, બચી જશો.
2: સર આટલા ક્યાંથી?
0: એક લિંક મોકલી છે, હમણાં પ્રોસેસિંગ માટે
1: 2 લાખ મોકલો, બાકીના પછી.
2: સર 2 લાખ?
3: શું થયું પપ્પા?
2: બેટા કહી રહ્યા છે કે મારા પાર્સલમાં ડ્રગ્સ મળ્યા છે.
1: અરે
2: કાપી નાખ્યો.
3: પેનિક નહીં કરો પપ્પા, ડિજિટલ અરેસ્ટ જેવું કઈ જ નથી હોતું, આ બધા ફ્રોડ છે.
2: ફ્રોડ?
3: પોલીસ, બેંક, આરબીઆઈ વગેરેના નામથી આવનારા સાયબર અપરાધીઓના ફોન કે વિડીયો કોલથી સાવધાન રહો. તેમને કોઈ પૈસા ના મોકલો અને તરત પોલીસમાં રિપોર્ટ કરો. જો તમે સમજદારી નહીં બતાવો
4: તો પૈસા ગુમાવશો.
5: આરબીઆઈ કહે છે,
3: જાણકાર બનો, સતર્ક રહો.
6: કેજીઆઈટી સાવલી, ધોરણ 12 સાયન્સ પછી એન્જિનિયરિંગ અભ્યાસ માટેનો શ્રેષ્ઠ વિકલ્પ, કેજી ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી, સાવલી.
7: અરે મોહનભાઈ, કાફી બિઝી લગ રહ્યો.
8: મેં સોચ રહા હું કે બિઝનેસ શરૂ કરું. એક એજન્ટ ને કહા કે મુદ્રા લોન જલ્દી સેન્કશન કરવા દેગા, બસ પ્રોસેસિંગ ફીસ ઓર લીગલ ફીસ દેની હોગી. પેમેન્ટ લિંક ભી ભેજા હૈ.
7: અરે મોહનભાઈ, પ્રધાનમંત્રી મુદ્રા યોજના મેં કોઈ એજન્ટ નહીં હોતા હૈ. ધોકેબાજ નકલી વેબસાઇટ, સેન્કશન લેટર્સ ઓર દસ્તખત સે લોગો કો ફસાતે હૈ.
8: સચ?
7: સીધા બેંક યા વિત્ત સંસ્થા મેં જાઓ યા સરકારી વેબસાઇટ સે લોન અપ્લાય કરો. સતર્ક રહે ઓર ઓનલાઇન ઠગો સે બચે.
8: સમજ ગયા.
9: પાકિસ્તાનના ગીતોનું શૂટિંગ ભારતીય સિનેમાના ઇતિહાસના સૌથી ભવ્ય અને મુશ્કેલ શૂટિંગ પ્રોડક્શન્સમાંથી એક ગણાય છે. દિગ્દર્શક કમાલ અમરોહીએ આ ફિલ્મના ગીતોને વિઝ્યુઅલી સુંદર બનાવવા માટે અઢળક પૈસા, સમય અને મહેનત લગાવી હતી. ફિલ્મના મોટાભાગના ગીતોના શૂટિંગ માટે મુંબઈના ફિલ્મિસ્તાન અને ફિલ્માલયા સ્ટુડિયોમાં લખનૌની કોઠા સંસ્કૃતિના ભવ્ય સેટ તૈયાર કરવામાં આવ્યા હતા. ગીતના બેકગ્રાઉન્ડમાં વહેતા પાણીને ફુવારાઓ બતાવવા માટે સેટની અંદર જ ખાસ અંડરગ્રાઉન્ડ પાઇપલાઇન અને વોટર પંપનું નેટવર્ક ઉભું કરાયું હતું, જે તે જમાનામાં બહુ મોટી વાત હતી. આ ફિલ્મના ગીતો આટલા સુંદર દેખાવાનું મુખ્ય કારણ તેના જર્મન કેમેરામેન જોસેફ વિર્શિંગ હતા. તેમણે ગીતોના શૂટિંગમાં બેકલાઇટિંગ અને પડછાયાનો અદભુત પ્રયોગ કર્યો હતો, જેનાથી સ્ક્રીન ઉપર મીનાકુમારી કોઈ અપ્સરા જેવા દેખાતા હતા. દોસ્તો, પાકિસ્તાને ભારતમાં તો ક્લાસિકનો દરજ્જો મળ્યો જ, પણ પાકિસ્તાન સહિતના વિદેશી દેશોમાં પણ આ ફિલ્મ માટે ભારે દીવાનગી જોવા મળી હતી. એક કિસ્સો એવો પણ જાણીતો છે કે જ્યારે અમૃતસર દૂરદર્શન પરથી પાકિઝા ફિલ્મ પ્રસારણ થતું હતું ત્યારે લાહોરના રસ્તાઓ એકદમ સુમસામ થઈ જતા હતા, કારણ કે લોકો સરહદ પારથી પણ આ ફિલ્મ જોવા ટીવી સામે ગોઠવાઈ જતા હતા. બ્રિટિશ ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટ એફબીઆઈ દ્વારા પણ તાજેતરના વર્ષોમાં ફિલ્મના કલર અને સિનેમાસ્કોપ વર્ઝનને ખાસ રિસ્ટોર કરીને લંડનમાં પ્રદર્શિત કરવામાં આવ્યું હતું, જે ગ્લોબલ સિનેમામાં તેનું સન્માન દર્શાવે છે. દોસ્તો, આ ફિલ્મના નિર્માણ પાછળ એટલો મોટો ડ્રામા છે કે તેના પર પણ એક અલગ ફિલ્મ બની શકે. આ ફિલ્મ 1956માં બ્લેક એન્ડ વ્હાઇટમાં શરૂ થઈ હતી, પરંતુ ટેકનોલોજી બદલાતા કમાલ અમરોહીએ તેને કલરમાં અને પછી સિનેમાસ્કોપ લેન્સ મંગાવીને ફરીથી શૂટ કરવાનું નક્કી કર્યું હતું. આ દરમિયાન 1964માં કમાલ અમરોહી અને મીનાકુમારી વચ્ચે અણબનાવ થયો અને તેઓ અલગ થઈ ગયા, જેના કારણે ફિલ્મનું શૂટિંગ પૂરા 5 વર્ષ માટે અટકી ગયું હતું. પાછળથી સુનિલ દત્ત અને સંગીતકાર ખૈયામના સમજાવવાથી મીનાકુમારી ભારે નાદુરસ્ત તબિયત હોવા છતાં આ ફિલ્મ પૂરી કરવા તૈયાર થયા હતા.

જો શૂટિંગ લોકેશન્સની વાત કરીએ તો લખનૌના બજાર જેવું ભવ્ય બાજારે હુસ્નનું સેટ મુંબઈના ફિલ્મિસ્તાન સ્ટુડિયોમાં આશરે 600 મજૂરોની મદદથી તૈયાર કરાયો હતો, જેમાં તે જમાનામાં લાખો રૂપિયાનો ખર્ચ થયો હતો અને ફિલ્મના આઉટડોર દ્રશ્યો મધ્યપ્રદેશ અને રાજસ્થાનના સુંદર વિસ્તારોમાં શૂટ કરાયા હતા. રસપ્રદ કિસ્સો એ છે કે ક્લાઇમેક્સના ગીત તીર નજર દેખેંગે વખતે મીના કુમારી એટલા બીમાર હતા કે તેઓ બરાબર ઉભા પણ રહી શકતા ન હતા, તેથી તેમના બોડી ડબલ તરીકે પ્રખ્યાત ડાન્સર પદ્મા ખન્ના પાસે ડાન્સ સ્ટેપ કરવામાં આવ્યા હતા. તેમજ ચલો દિલદાર ચલો ગીતમાં રાજકુમારનો ચહેરો બતાવ્યા વગર જ લાંબુ શૂટિંગ પતાવી લેવાયું હતું.

0: सेहत आपकी, सुरक्षा हमारी। अब नहीं रहेगी मच्छरों से परेशानी, क्योंकि एक मच्छर इंसान को सोने नहीं देता है। नई टेक्नोलॉजी की मच्छर जाली के लिए संपर्क करें 45 वर्ष से आपकी सेवा में उपस्थित आरके ब्लाइंड्स, दांडिया बाजार, 9825027525। सेहत आपकी, सुरक्षा हमारी। यह है आरके ब्लाइंड्स की जिम्मेदारी।
1: वर्नेरकर ज्वेलर्स વડોદરામાં સૌભાગ્યના દાગીના તો ફક્ત વર્નેરકર જ્વેલર્સના જ। વર્નેરકર જ્વેલર્સ, બ્રહ્મપુરી, દાંડે બજાર, વડોદરા।
2: એન્જિનિયરિંગમાં પાકું કરિયર બનાવું છે તો ડિપ્લોમા, બીઈ કે ડી ટુ ડી માટે બેસ્ટ ઓપ્શન છે કેજે ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સાવલી।
3: કેજેઆઈટી સાવલી આપે છે 100% જોબ પ્લેસમેન્ટની ગેરંટી।
2: વિઝિટ અવર વેબસાઇટ kjit.org ટુડે

0: મજબૂત પાયો, ઉજ્જવળ ભવિષ્ય. નિપુણ ગુજરાત અભિયાન સાથે શિક્ષણમાં નવી ઉડાન. પાયાની સાક્ષરતા અને સંખ્યા જ્ઞાન દ્વારા દરેક બાળકને સક્ષમ બનાવવાનો સંકલ્પ. નિપુણ બાળક, નિપુણ ભારત. વાંચન, લેખન અને ગણનની આવશ્યક કુશળતાઓ સાથે બાળકોના સર્વાંગી વિકાસ તરફ એક મહત્વપૂર્ણ પગલું. નિપુણ શાળા, નિપુણ ગુજરાતથી સાકાર થઈ રહ્યું છે નિપુણ ભારતનું સ્વપ્ન. વિકસિત ગુજરાત, વિકસિત ભારત. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.
1: મીના કુમારી અને રાજકુમારની જોડીની કેમિસ્ટ્રી પાકિસ્તાનમાં એક કાવ્યાત્મક ઊંચાઈ પર પહોંચી ગઈ હતી. આ જોડીએ માત્ર આ જ ફિલ્મમાં નહીં પણ આ પહેલા વર્ષ 1959માં આવેલી સુપરહિટ સોશિયલ ડ્રામા ફિલ્મ શરારત અને 1962ની પ્રખ્યાત ફિલ્મ દિલ અપના ઓર પ્રીત પરાઈમાં પણ અદભુત કામ કર્યું હતું. દિલ અપના ઓર પ્રીત પરાઈનું ગીત અજીબ દાસ્તા હૈયે આજે પણ એટલું જ લોકપ્રિય છે. આ બંને કલાકારો જ્યારે પણ સ્ક્રીન પર સાથે આવતા ત્યારે તેમની ગંભીરતા અને અવાજનો જાદુ દર્શકોને મંત્રમુગ્ધ કરી દેતો હતો. થાળી રહ્યો ઓ બાંકે યાર, આ ગીત શાસ્ત્રીય નૃત્ય કથક પર આધારિત છે. આ ગીત માટે મુંબઈના સ્ટુડિયોમાં એક વિશાળ રોયલ ગ્રાઉન્ડ સેટ તૈયાર કરાયો હતો. ગીતમાં પાછળ દેખાતા ગુલાબી કલરના પિલર્સ અને બારીઓની ડિઝાઇન મુઘલ સ્થાપત્ય કળા પરથી પ્રેરિત હતી. ગીતના શૂટિંગ વખતે બેલ્જિયમથી મંગાવેલા વિશાળ કાચના ઝુમ્મરો છત પર લટકાવવામાં આવ્યા હતા. તેની નીચે ખાસ લાઇટો ગોઠવવામાં આવી હતી જેથી જ્યારે નર્તકી ગોળ ફરે ત્યારે તેના ડ્રેસ પર કાચના રંગબેરંગી કિરણો પડે. આ એક શુદ્ધ બ્રજભાષાની ઠુમરી આધારિત ગીત છે. સંગીતમાં હાર્મોનિયમ, સિતાર અને પખાવજનો ભારે ઉપયોગ કરાયો છે. લતા મંગેશકરે આ ગીતમાં જે મૂર્કીઓ લીધી છે તે સંગીત જગતમાં ખૂબ જ અઘરી ગણાય છે. તબિયત ખરાબ હોવાના કારણે મીના કુમારી ગીતોમાં પગના ઝડપી સ્ટેપ્સ કે ગોળ ચક્કર ખાઈ શકતા ન હતા. અતિ શૂટિંગ દરમિયાન એક સ્માર્ટ ટ્રીક અજમાવાઈ હતી. ગીતોમાં જ્યારે પણ કેમેરા મીના કુમારીના ચહેરા નજીક જતો ત્યારે અસલી મીનાકુમારી શૂટ કરતા હતા. જ્યારે કેમેરો દૂર જતો ત્યારે લોંગશોટમાં ભારે નૃત્ય કરવાનું આવતું ત્યારે બોડી ડબલ પદ્મા ખન્ના ઘૂમરો મારતા હતા. બંનેના ડ્રેસ અને હેરસ્ટાઇલ એક સરખા રાખીને આ શૂટિંગ એટલી સફાઈથી કરાયું હતું કે દર્શકો ક્યારેય પકડી ન શક્યા. આ ગીતમાં મીનાકુમારીએ બહુ ઓછો ડાન્સ કર્યો છે. મોટાભાગનું શૂટિંગ તેમના ચહેરાના હાવભાવ અને આંખોની મુવમેન્ટ પર ફોકસ કરીને કરવામાં આવ્યું હતું જે આજે પણ અજોડ ગણાય છે.

પાકિઝાના સુપરહિટ ગીતો ચલતે ચલતે અને થાળી રહ્યોનું સંગીત ગુલામ મહંમદ દ્વારા તૈયાર કરવામાં આવ્યું હતું. ફિલ્મ બનવામાં બહુ વિલંબ થતાં

ડિસ્ટ્રીબ્યુટર્સે કમાલ અમરોહી પર સંગીતકાર બદલવાનું દબાણ કર્યું હતું, પરંતુ કમાલ અમરોહી સાહેબ પોતાની વાત પર અડગ રહ્યા. કમનસીબે ફિલ્મ રિલીઝ થાય તે પહેલા જ 1968માં ગુલામ મહંમદનું અવસાન થયું અને તેઓ પોતાના જીવનનું સર્વશ્રેષ્ઠ સંગીત સફળ થતું જોવા જીવતા ન રહ્યા. ગુલામ મહંમદના અવસાન બાદ ફિલ્મના બેકગ્રાઉન્ડ મ્યુઝિક અને બાકી રહેલી ઠુમરીઓ પૂરી કરવાનું કામ દિગ્ગજ સંગીતકાર નૌશાદ અલીએ સંભાળ્યું. નૌશાદ સાહેબે ગુલામ મહંમદના અસલી કામને જરાય આંચ ન આવે તે રીતે ખૂબ જ આદરપૂર્વક બેકગ્રાઉન્ડ સ્કોર તૈયાર કર્યો હતો. દોસ્તો, આ ફિલ્મના બજેટની વાત કરીએ તો વારંવાર બદલાતી ટેકનોલોજી, ભવ્ય સેટ્સ અને લાંબા સમયગાળાના કારણે આ ફિલ્મ આશરે 1.25 કરોડથી 1.5 કરોડના તોતિંગ બજેટમાં તૈયાર થઈ હતી. જ્યારે 4 ફેબ્રુઆરી 1972ના રોજ આ ફિલ્મ રિલીઝ થઈ ત્યારે શરૂઆતમાં તેને બહુ ઠંડો પ્રતિસાદ મળ્યો હતો, પરંતુ ફિલ્મ રિલીઝ થયાના બરાબર એક મહિના પછી માર્ચ 1972માં મીનાકુમારીનું અવસાન થયું હતું. આ દુઃખદ સમાચાર પછી દેશભરમાં મીનાકુમારીને શ્રદ્ધાંજલિ આપવા લોકો થિયેટર તરફ દોડી ગયા હતા અને ફિલ્મે કુલ 6 કરોડની ઐતિહાસિક કમાણી કરીને તે વર્ષની સૌથી મોટી હિટ ફિલ્મ બની ગઈ હતી.

1970માં જ્યારે વર્ષો પછી ફિલ્મનું શૂટિંગ ફરી શરૂ થયું ત્યારે મોસમ હૈ આશિકાના ગીત સૌથી પહેલા શૂટ કરવામાં આવ્યું હતું. આ સમયે મીનાકુમારી લીવરની બીમારી સિરોસિસ ઓફ લીવરને કારણે ખૂબ જ નબળા પડી ગયા હતા અને તેમનું પેટ ફૂલી ગયું હતું. તેમની શારીરિક સ્થિતિ છુપાવવા માટે કમાલ અમરોહીએ તેમને સાડીના બદલે ઢીલો કુર્તો અને લુંગી પહેરાવ્યા હતા. પાછળથી આ લુક દેશભરમાં છોકરીઓ માટે એક મોટો ફેશન ટ્રેન્ડ બની ગયો હતો.

દોસ્તો, આપને જાણીને નવાઈ લાગશે કે આટલી મહાન ફિલ્મ હોવા છતાં 1973ના ફિલ્મફેર એવોર્ડ્સમાં તેને સંગીત માટે એવોર્ડ ન મળ્યો. ફિલ્મફેર દ્વારા શ્રેષ્ઠ સંગીતનો એવોર્ડ બેઈમાન ફિલ્મને આપવામાં આવ્યો હતો. આ અન્યાયથી નારાજ થઈને મહાન અભિનેતા પ્રાણે પોતાનો શ્રેષ્ઠ સહ અભિનેતાનો એવોર્ડ લેવાની ના પાડી દીધી હતી અને સ્ટેજ પર વિરોધ કર્યો હતો કે આ એવોર્ડના અસલી હકદાર એવા સ્વર્ગસ્થ ગુલામ મોહમ્મદ સાહેબને મળવો જોઈતો હતો. જો કે ફિલ્મને ફિલ્મફેર તરફથી બેસ્ટ આર્ટ ડિરેક્શનનો એવોર્ડ મળ્યો હતો અને એચએમવી તરફથી મ્યુઝિક આલ્બમને ગોલ્ડન ડિસ્ક એનાયત થઈ હતી.

દર્દ હોઈ શકે અને એક્ટિંગ વગર માત્ર આંખોથી કેવી રીતે વાર્તા કહી શકાય તો આ ફિલ્મ જોવી જ પડે. આ ફિલ્મ મીના કુમારીના જીવનનો અરીસો છે. આ ફિલ્મ હિન્દી સિનેમાની એ વિરાસત છે જે સદીઓમાં એક જ વાર બને છે. તો મિત્રો, વાત એક ફિલ્મનીના આજના કાર્યક્રમમાં પાકીઝાની અજાણી વાતો તમને કેવી લાગી એ જરૂર જણાવજો. આવતા સપ્તાહે આજ દિવસે આજ સમયે ફરી મળીશું એક નવી ફિલ્મની વાત લઈને આજ કાર્યક્રમમાં, જેનું નામ છે વાત એક ફિલ્મની.

0: વાત એક ફિલ્મની.
1: આ સાથે જ કાર્યક્રમ વાત એક ફિલ્મની અહીં સમાપ્ત થાય છે. આજે આપણે વાતો કરી ફિલ્મ પાકીઝાની.

0: વિકસિત ભારત 2047 ના સંકલ્પ સાથે ગુજરાત શિક્ષણમાં ગુણવત્તાની નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે. નિપુણ ગુજરાત અભિયાન, નવા રાજ્ય અભ્યાસક્રમ અને સ્કૂલ ક્વોલિટી અસેસમેન્ટ એન્ડ અશ્યોરન્સ ફ્રેમવર્ક SQAAF દ્વારા શાળાઓમાં ગુણવત્તાયુક્ત શિક્ષણને વધુ સશક્ત બનાવવામાં આવી રહ્યું છે. ગુણોત્સવ શિક્ષણમાં શ્રેષ્ઠતાની નવી ઓળખ બની રહ્યું છે. વિકસિત ગુજરાતના પાયા મજબૂત બનાવતું ગુણવત્તાસભર શિક્ષણ, ગુણવત્તાયુક્ત શિક્ષણ, ઉજ્જવળ ભવિષ્ય. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.
1: સારા ગણદેવીકર જ્વેલર્સ. શુકનનું સોનું તો સારા ગણદેવીકરનું જ. સારાનું સોનું સુખ, શાંતિ અને સમૃદ્ધિનું સોનું. સારા ગણદેવીકર જ્વેલર્સ, દાંડિયા બજાર અને વાઘોડિયા રોડ, વડોદરા.
2: એન્જિનિયરિંગમાં પાકું કરિયર બનાવું છે તો ડિપ્લોમા બીઈ કે D2D માટે બેસ્ટ ઓપ્શન છે KJ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સાવલી.
3: KJIT સાવલી આપે છે 100% જોબ પ્લેસમેન્ટ ની ગેરંટી.
2: વિઝિટ અવર વેબસાઇટ KJIT.org ટુડે.
1: દોસ્તો, સ્વાગત હૈ આપ સભી કા ફિલ્મ સંગીત મેં. આજ યહાં પર હમ સુના રહે હૈ કુછ એસે ગાને જો જુડે હૈ પંજાબ કી ધરતી સે.
4: પતંગ સંગ ઉડ ગયા બચપન, છનક છનક મન, ડગર સુહાની રે, લડકપન આયા અબ તો કસક મસકે ક્યા મસ્તાની રે, અરે ક્યા હાય જવાની કી હોતી હૈ યહી નિશાની રે.

નવી આશાઓ, નવા સપનાઓ, નવા યુગના શિક્ષણની નવી દિશા. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 આધારિત સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક SCF સાથે ગુજરાત શિક્ષણમાં નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે. બાળકોના સર્વાંગી વિકાસને સમર્પિત આ અભ્યાસક્રમ જ્ઞાન, કૌશલ્ય, મૂલ્યો અને સર્જનાત્મકતાનો સમન્વય સાથે છે. ઉત્તમ શિક્ષણ, ઉજ્જવળ ગુજરાતના ધ્યેય સાથે સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક શિક્ષણ વિભાગ ગુજરાત સરકારનું એક મજબૂત પગલું છે. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.

0: આકાશવાણી સમાચાર સંસ્કૃતિ ભુંડિયા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. ભારત અને જાપાનના પ્રધાનમંત્રીઓ વચ્ચે દ્વિપક્ષીય વાતચીત. આતંકવાદ સામે ભારતે પોતાના મક્કમ વલણનો પુનરોચ્ચાર કરતા સંયુક્ત રાષ્ટ્રસંઘમાં કહ્યું છે કે કોઈપણ સંજોગોમાં આતંકવાદને વાજબી ઠેરવી શકાય નહીં. બેંગલુરુમાં ખાણકામ કરી રહેલા કામદારો પર ખડક પડતા 7ના મોત. દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે આઈએસઆઈ સાથે સાંઠગાંઠ ધરાવતા 4 આરોપીઓની ધરપકડ કરી. યુક્રેનના કીવમાં રશિયાએ કરેલા હુમલામાં 13 લોકોના મોત. અને મહિલા T20 વિશ્વકપમાં આજે લંડનમાં બીજી સેમીફાઇનલમાં ઇંગ્લેન્ડ દક્ષિણ આફ્રિકા વચ્ચે મુકાબલો. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નવી દિલ્હીમાં હૈદરાબાદ હાઉસ ખાતે જાપાનના તેમના સમકક્ષ સનાઈ તાકાઇચી સાથે વાર્ષિક શિખર સ્તરની વાટાઘાટો કરી રહ્યા છે. આ શિખર સંમેલન બંને પક્ષો માટે દ્વિપક્ષીય સહયોગના સંપૂર્ણ સ્પેક્ટ્રમની સમીક્ષા અને મજબૂતીકરણ તેમજ પરસ્પર હિતના પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર વિચારોનું આદાન પ્રદાન કરવાની તક છે. પ્રધાનમંત્રી મોદી અને પ્રધાનમંત્રી તાકાઇચી વચ્ચેની વાટાઘાટો બાદ અનેક સમજૂતી કરારોની આપલે થવાની અપેક્ષા છે. અગાઉ આજે રાષ્ટ્રપતિ ભવનના પ્રાંગણમાં પ્રધાનમંત્રી તાકાઇચીનું ઔપચારિક સ્વાગત કરાયું. આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ ઉપસ્થિત હતા. ઉલ્લેખનીય છે કે જાપાનના પ્રધાનમંત્રી ભારતના 3 દિવસના પ્રવાસે ગઈકાલે સાંજે નવી દિલ્હી પહોંચ્યા હતા. પ્રધાનમંત્રી તાકાઇચીનો ભારતનો આ પ્રથમ સત્તાવાર પ્રવાસ છે. વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે આ મુલાકાત ભારત અને જાપાન વચ્ચે ખાસ વ્યૂહાત્મક અને વૈશ્વિક ભાગીદારીને આગળ વધારવા એક મહત્વપૂર્ણ પગલું છે. આતંકવાદ સામે ભારતે પોતાના મક્કમ વલણનો પુનરોચ્ચાર કરતા કહ્યું છે કે કોઈપણ સંજોગોમાં આતંકવાદને વાજબી ઠેરવી શકાય નહીં અને આ જોખમને નાબૂદ કરવા માટે સંયુક્ત વૈશ્વિક પગલાં લેવાની હાકલ કરી છે. સંયુક્ત રાષ્ટ્રની વૈશ્વિક આતંકવાદ વિરોધી વ્યૂહરચનાની 9મી સમીક્ષા દરમિયાન યુએન મહાસભાને સંબોધતા યુએનમાં ભારતના કાયમી પ્રતિનિધિ રાજદૂત હરીશ પર્વતાનેનીએ કહ્યું કે એક આતંકવાદી એ આતંકવાદી છે અને ભાર મૂક્યો કે આતંકવાદ વિરોધી પ્રયાસોને રાજકીય ભ્રમણાઓ દ્વારા નબળા ન કરવા જોઈએ.
1: ભારત દશકોં સે સીમા પાર આતંકવાદ કો ઝેલ રહા હૈ. હમને ઇસકી ભારી કીમત ચુકાઈ હૈ. ઇસી અનુભવ કે ચલતે ભારત ને આતંકવાદ કો કતઈ બરદાસ્ત ન કરને કી નીતિ અપનાઈ હૈ. આતંકવાદ કે સભી રૂપો ઔર તરીકો કી નિંદા કી જાની ચાહીએ. ભારત ને આતંકવાદ કે લિયે ફંડિંગ કો રોકને પર વૈશ્વિક ધ્યાન કેન્દ્રિત કરને કી દિશા મે કામ કિયા હૈ. ભારત કા માનના હૈ કે આતંકવાદ વિરોધી પ્રયાસો કો રાજનીતિ સે પ્રેરિત બયાનો સે કમજોર નહીં કિયા જાના ચાહીએ.
2: વી મસ્ટ એડ્રેસ ધ કન્ડિશન્સ કન્ડ્યુસિવ ટુ ધ spread of terrorism.
0: બેંગલુરુ દક્ષિણ તાલુકામાં આજે પથ્થરનો મોટો ટુકડો પડતા 7 પરપ્રાંતીય કામદારોના મોત થયા છે. માડાપડના ગામમાં કાવેરી ક્રશર પથ્થરની ખાણમાં આ દુર્ઘટના બની હતી. ખાણની ટોચ પર એક વિશાળ ખડક ખસેડતી વખતે ખાણના ખાડામાં કામ કરતા મજૂરો પર પડતા આ દુર્ઘટના સર્જાઈ હતી. ઇજાગ્રસ્તોને સારવાર માટે મોકલી આપવામાં આવ્યા છે. મૃતકો બિહાર, મધ્યપ્રદેશ અને ઉત્તર કર્ણાટકના હતા. કર્ણાટકના નાયબ મુખ્યમંત્રી ડોક્ટર જી પરમેશ્વરે આ ઘટના પર

દુઃખ વ્યક્ત કર્યું છે અને કહ્યું છે કે બેદરકારી દાખવવા બદલ ખાણના માલિકો સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં તળાવમાં બોટ પલટી જતા 7ના મોત અને 1 વ્યક્તિ ગુમ થઈ છે. પોલીસના જણાવ્યા અનુસાર સ્વાત જિલ્લામાં એક પરિવારના 8 સભ્યોને લઈ જતી બોટ પલટી જતા અકસ્માત સર્જાયો હતો. અન્ય એક દુર્ઘટનામાં ગઈકાલે લાહોરમાં એક ખાનગી ટ્યુશન ક્લાસની છત તૂટી પડતા 14 બાળકોના મોત અને કેટલાક ઇજાગ્રસ્ત થયા છે. કાટમાળ નીચે લગભગ 20 લોકો ફસાયા હતા અને કેટલાક બાળકોની હાલત ગંભીર છે. કેન્દ્ર સરકારે સામાજિક સુરક્ષા સંહિતા 2020ના અમલીકરણના ભાગરૂપે કર્મચારી ભવિષ્યનિધિ ઈપીએફ યોજના 2026ને સૂચિત કરી છે, જે ગયા મહિનાની 29મી તારીખે ગેઝેટમાં પ્રકાશિત થતાં અમલમાં આવી છે અને તે 1952ની કર્મચારી ભવિષ્યનિધિ યોજનાનું

આવી છે અને તે 1952ની કર્મચારી ભવિષ્યનિધિ યોજનાનું સ્થાન લેશે. આ યોજનાનો હેતુ ડિજિટલ પાલનને મજબૂત બનાવવા, વહીવટી કાર્યક્ષમતામાં સુધારો કરવા, ખાતા ટ્રાન્સફરને સરળ બનાવવા અને નવા શ્રમ કાયદાઓ સાથે ભવિષ્ય નિધિ માળખાને સંરેખિત કરવાનો છે. નવી યોજના હેઠળ કર્મચારી અને નોકરીદાતા તરફથી વેતનના 12% દરે ફરજિયાત ઈપીએફ યોગદાન યથાવત રહેશે, જ્યારે કેન્દ્ર સરકાર દ્વારા સૂચિત સંસ્થાઓ પર હાલનો 10% દર લાગુ રહેશે. આંશિક ઉપાડ માટેના નિયમોમાં પણ સુધારો કરવામાં આવ્યો છે. દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે આઈએસઆઈ પ્રાયોજિત આંતરરાજ્ય આતંકવાદી અને શસ્ત્ર નેટવર્ક પર કાર્યવાહીમાં 4 આરોપીઓની ધરપકડ કરી. પોલીસે જણાવ્યું કે આરોપીઓ આઈએસઆઈ હેન્ડલર શહઝાદ ભટ્ટી અને તેના સહયોગીઓના નિર્દેશ પર રાષ્ટ્રીય રાજધાનીમાં આતંકવાદી પ્રવૃત્તિઓ કરવાની યોજના બનાવી રહ્યા હતા. ઓપરેશન દરમિયાન 2 વિદેશી બનાવટી પિસ્તોલ, 9 કારતૂસ અને 5 મોબાઈલ ફોન મળી આવ્યા છે. દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર આરોપીઓ શોધખોળથી બચવા માટે વિદેશી નંબરનો ઉપયોગ કરી રહ્યા હતા, જે તેમના પાકિસ્તાની હેન્ડલર દ્વારા પૂરા પાડવામાં આવ્યા હતા. પોલીસે જણાવ્યું કે પંજાબના એક આરોપીને દિલ્હીમાં ધાર્મિક સ્થળો અને પોલીસ મથકોની રેકી કરવાનું અને શહેરમાં ગોળીબાર કરવાનું કામ સોંપવામાં આવ્યું હતું. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને અમારા એક્સ હેન્ડલ airnews_abad ફોલો કરશો. યુક્રેનના ક્યુમાં રશિયન ડ્રોન અને મિસાઇલ હુમલામાં 13 લોકો માર્યા ગયા અને ઘણા લોકો ઘાયલ થયા. સ્થાનિક સમાચાર એજન્સીઓના અહેવાલ મુજબ આજે શહેરના ઘણા ભાગોમાં વિસ્ફોટોના અવાજો સંભળાયા. શહેરમાં હવાઈ હુમલાના સાયરન વાગ્યા અને ઘણા રહેવાસીઓએ મેટ્રો સ્ટેશનોમાં આશરો લીધો. આ અઠવાડિયાની શરૂઆતમાં મોસ્કો પર યુક્રેનિયન ડ્રોન હુમલાઓ પછી આ હુમલાઓ થયા છે. આઈસીસી મહિલા T20 વિશ્વકપમાં આજે લંડનના કેનિંગ્ટન ઓવલ ખાતે બીજી સેમીફાઇનલમાં ઇંગ્લેન્ડ દક્ષિણ આફ્રિકા સામે ટકરાશે. આ મેચ ભારતીય સમય મુજબ રાત્રે 11 વાગે શરૂ થશે. આ મેચની વિજેતા ટીમ 5 જુલાઈએ લંડનના પ્રતિષ્ઠિત લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ પર ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે. વિશ્વકપમાં ઇંગ્લેન્ડ 5 મેચ જીતીને અપરાજિત રહ્યું છે, જ્યારે દક્ષિણ આફ્રિકાએ તેમની 5 ગ્રુપ મેચમાંથી 4 જીતી છે. બંને ટીમોનું વિશ્વકપમાં ઉત્તમ પ્રદર્શન રહેતા આજની મેચ રસાકસી ભરી બની રહેશે. પુરૂષોની ક્રિકેટમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ગઈકાલે રાત્રે ચેસ્ટર લે સ્ટ્રીટમાં વરસાદને કારણે પ્રથમ T20 આંતરરાષ્ટ્રીય મેચ રદ કરવામાં આવી હતી. 5 મેચની શ્રેણીની પહેલી મેચમાં પ્રથમ બેટિંગ કરતા ભારતે નિર્ધારિત 20 ઓવરમાં 7 વિકેટે 189 રન બનાવ્યા, જેમાં કેપ્ટન શ્રેયસ અય્યરે 47 બોલમાં સૌથી વધુ 68 રન બનાવ્યા. ત્યારબાદ વરસાદને કારણે મેચ રદ કરવામાં આવી હતી. નાગરિક ઉડ્ડયન મંત્રાલયે જણાવ્યું કે ભારતે હેલિકોપ્ટર કામગીરીમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન હાંસલ કર્યું છે. આંધ્રપ્રદેશના ઉંડાવલી હેલિપોર્ટ માટે દેશની પ્રથમ ખાનગી પોઇન્ટ ઇન સ્પેસ ઇન્સ્ટ્રુમેન્ટ અપ્રોચ પ્રક્રિયાને મંજૂરી આપવામાં આવી છે. મંત્રાલયે જણાવ્યું કે આ ઉપગ્રહ આધારિત અદ્યતન ટેકનોલોજી ખરાબ હવામાન અને દૂરના વિસ્તારોમાં પણ હેલિકોપ્ટરનું સલામત અને સચોટ ઉતરાણ સુનિશ્ચિત કરશે. નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મનોહર નાયડુએ જણાવ્યું કે આ પહેલ હેલિકોપ્ટર સેવાઓને વધુ સલામત, વિશ્વસનીય અને બધી હવામાન પરિસ્થિતિઓમાં સુલભ બનાવવા તરફ એક મોટું પગલું છે. તેમણે ઉમેર્યું કે આ સિસ્ટમ આપત્તિ રાહત, એર એમ્બ્યુલન્સ, પ્રવાસન અને પ્રાદેશિક કનેક્ટિવિટી સેવાઓને પણ લાભ આપશે. દક્ષિણ પશ્ચિમ ચોમાસુ આજે સમગ્ર દિલ્હી, ગુજરાત, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, હરિયાણા, પંજાબ અને રાજસ્થાનના કેટલાક ભાગોમાં આગળ વધ્યું છે. વરસાદને કારણે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં ગરમી અને ભેજવાળા હવામાનમાંથી નોંધપાત્ર રાહત મળી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 2-3 દિવસમાં ચોમાસુ ઉત્તર ભારતના ઘણા ભાગોમાં આગળ વધવાની ધારણા છે. કેન્દ્ર સરકારે તાજેતરની પૂરની પરિસ્થિતિનો સામનો કરવા આસામને સંપૂર્ણ સહયોગની ખાતરી આપી. કેન્દ્રીય કૃષિ અને ગ્રામીણ વિકાસ મંત્રી શિવરાજસિંહ ચૌહાણ અને કેન્દ્રીય સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ ગઈકાલે સાંજે ગુવાહાટીમાં આસામ સરકાર સાથે પૂર સમીક્ષા બેઠક દરમિયાન આ ખાતરી આપી હતી. કેન્દ્રીય મંત્રીઓએ સૌથી વધુ અસરગ્રસ્ત ધેમાજી જિલ્લામાં સ્થિતિની સમીક્ષા કરી અને નુકસાનનું મૂલ્યાંકન કર્યું. શ્રી ચૌહાણે કહ્યું કે નવી દિલ્હી પરત ફર્યા બાદ તેઓ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પૂરની પરિસ્થિતિ અંગેનો વિગતવાર અહેવાલ સુપરત કરશે. નુકસાનનું વિગતવાર મૂલ્યાંકન કરવા એક ઉચ્ચસ્તરીય કેન્દ્રીય આંતર મંત્રાલયની ટીમ બંને રાજ્યોમાં મોકલાશે. જમ્મુમાં ભગવતીનગર યાત્રી નિવાસ આધાર શિબિરથી અમરનાથ યાત્રા માટે 4,822 યાત્રાળુઓનો પહેલો સમૂહ આજે ઉપરાજ્યપાલ મનોજ સિન્હા દ્વારા કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે રવાના કરાયો. અમારા જમ્મુના સંવાદદાતાના અહેવાલ મુજબ ઉપરાજ્યપાલે પહેલગામ અને બાલતાલના જોડિયા માર્ગથી યાત્રાળુઓને રવાના કર્યા હતા.

0: સરકારે સેનાના ભૂતપૂર્વ વડા જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી અંગે સોશિયલ મીડિયા પર ફરી રહેલા વીડિયોને ભ્રામક ગણાવી ફગાવી દીધો. આ વીડિયો પાકિસ્તાનના કોઈ સોશિયલ મીડિયા એકાઉન્ટમાંથી ફરતો કરવામાં આવી રહ્યો હતો. વીડિયોમાં દાવો કરવામાં આવ્યો છે કે જનરલ દ્વિવેદીએ વિરોધમાં રાજીનામું આપી જનરલ ધીરજ સેઠને કમાન સોંપી. પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો પીઆઈબીના તથ્ય તપાસ એકમે જણાવ્યું કે આ વીડિયો એઆઈ દ્વારા જનરેટેડ ડીપ ફેક છે, જેના દ્વારા જનતાને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. ભારત અને જાપાનના પ્રધાનમંત્રીઓ વચ્ચે દ્વિપક્ષીય વાતચીત. આતંકવાદ સામે ભારતે પોતાના મક્કમ વલણનો પુનરોચ્ચાર કરતા સંયુક્ત રાષ્ટ્રસંઘમાં કહ્યું કે કોઈપણ સંજોગોમાં આતંકવાદને વાજબી ઠેરવી શકાય નહીં. બેંગલુરુમાં ખાણકામ કરી રહેલા કામદારો પર ખડક પડતા 7ના મોત. દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે આઈએસઆઈ સાથે સાંઠગાંઠ ધરાવતા 4 આરોપીઓની ધરપકડ કરી. યુક્રેનના કીવમાં રશિયાએ કરેલા હુમલામાં 13 લોકોના મોત. અને મહિલા T20 વિશ્વકપમાં આજે લંડનમાં બીજી સેમીફાઇનલમાં ઇંગ્લેન્ડ દક્ષિણ આફ્રિકા વચ્ચે મુકાબલો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
1: રફી જી, સુમન જી, શગુન ફિલ્મ કા ગાના ઓર એક તેરા સાથ હમકો દો જહાં સે પ્યારા હૈ. એક ઓર શ્રોતા ને લિખા હૈ કે આના તો આકે કભી અબ જાના નહીં. એક શ્રોતા લિખ રહી હૈ કે બહાર બરસાત હો રહી ઓર રેડિયો સેટ પર ગાનો કી ક્યા બાત હૈ. એક ઓર શ્રોતા ને બતા નજરો સે કહે દો પ્યાર મેં મિલને કા મોસમ આ ગયા. એક શ્રોતા પૂછ રહે કે રૂમ્બા કહાં કી ભાષા હૈ, ઇસકા ક્યા મતલબ હૈ જી. તો અચ્છા હોગા કે હમારે જો કોઈ દક્ષિણ ભારતીય સાથી ઇસ સમય હો ફેસબુક પર વો બતાએ. એક બડા ખૂબસૂરત સા ગાના હમારે એક શ્રોતા ને લિખ ભેજા હૈ. અરે ઓ શોખ કલિયો મુસ્કુરા દેના, જો વો જબ આએ સુનો ફૂલો મહેક અપની લુટા દેના, વો જબ આએ ફિલ્મ જબ યાદ કિસી કી આતી હૈ કા. યે બડા હી સુંદર સા ગીત ઇન્હોને હમારે સાથ સાઝા કિયા હૈ. બહોત બહોત શુક્રિયા. એક શ્રોતા બતા રહે હૈ કે ફિલ્મ એક દૂજે કે લીએ મેને 1982 પહેલા મેટની શો દેખા થા. ઉસ સમય મેં 4th યર કોલેજ મેં થા. ઇસ ફિલ્મ ને સભી કો પાગલ બના દિયા થા. ઓર બહોત સારે સંદેશ ઓર ભી હૈ. હમારે એક શ્રોતા ને કહા કે મોસમ અંગડાઈ મેં ગદરાઈ વસુધા કે રૂપ સૌંદર્ય સે બોરાય આશિક મિજાજી દીવાનગી કો ઓર ભી દહનશીલ બનાતી ઇબારત હૈ. સુમન સુગંધ વ્યાપ્ત કુસુમ દલ કે મધુરસ પાન કરાતી ઓર પ્રેમ રસ બિખેરતી ઇબારત મેં દીવાનગી કી હદે પાર હો જાય તો કોઈ અતિશયોક્તિ નહીં. એક ઓર શ્રોતા ને કહા કે પ્રકૃતિ કા સૌંદર્ય ફૂલો કી મુસ્કાન એવં ભીની ખુશ્બુ ઓર મોસમ કા મનમોહક મિજાજ આપસ મેં મિલકર એક એસી જીવંત કવિતા રચતે હૈ જો તન ઓર મન કો ગહેરાઈ સે ભીગો દેતી હૈ. યે વો ત્રિવેણી હૈ જહાં હર એક તત્વ દૂસરે કા પૂરક બનકર ઇસ ધરા કો સ્વર્ગ જૈસા અનુભવ કરાતા હૈ. સૌંદર્ય સુગંધ ઓર મોસમ કે સંગમ કા સીધા અસર હમારે માનસિક સ્વાસ્થ્ય પર પડતા હૈ. ક્યા બાત કહી હૈ. બદલતે મોસમ કે સાથ પ્રકૃતિ કા મિજાજ ભી બદલતા હૈ. આસમાન મેં તૈરતે બાદલો કી લુકા છિપી કભી રિમઝિમ ફુહારે ઓર ક્ષિતજ પર બિખરતી સૂર્ય કી કિરણે એસા સમા બાંધતી હૈ કે પ્રકૃતિ કા હર કણ જીવંત હો ઉઠતા હૈ જો આસમાન કે સાથ જીવન મેં ભી સતરંગી ઇન્દ્રધનુષ રચ દેતા હૈ. તો બતાઈએ કે યે જો ઇન્દ્રધનુષ રચતા હૈ સતરંગી આસમાન મેં બારિશ કે દિનો મેં, ઉસ ઇન્દ્રધનુષ કે સાથ રંગો કા પ્રયોગ ઇસ ગાને મેં તો હો હી રહા હૈ જો હમ આપકો સુનવાને જા રહે હૈ. ઓર કહાં કહાં પર હોતા હૈ ઓર ક્યા આજ ભી આપ વૈસે હી લલક કર ઇન્દ્રધનુષ દેખને છત પર જાતે હૈ યા બહાર નિકલતે હૈ જૈસે બચપન મેં જાયા કરતે થે.
2: મેને

0: साथ ही श्री अमरनाथ जी यात्रा शुरू। दक्षिण पश्चिम मानसून की दिल्ली में दस्तक, उत्तरी तथा पश्चिमी राज्यों के कुछ हिस्सों में आगे बढ़ा। इसके साथ ही दोपहर समाचार का ये अंक समाप्त हुआ। नमस्कार।
1: आपने ट्यून किया है देश का सबसे लोकप्रिय चैनल विविध भारती।
2: आकाशवाणी अमदावाद वडोदरा प्रादेशिक समाचार संस्कृति भूंडिया वांचे छे। વડોદરાની માંજલપુર વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરાયો છે। કેન્દ્રીય ચૂંટણી પંચ અનુસાર 6 જુલાઈએ આ પેટા ચૂંટણીનું જાહેરનામું બહાર પડશે। 13 જુલાઈ સુધી ઉમેદવારીપત્રો ભરી શકાશે, જ્યારે 16 જુલાઈ ઉમેદવારીપત્રો પરત ખેંચવાનો અંતિમ દિવસ રહેશે। આ બેઠક પર 30 જુલાઈએ મતદાન યોજાશે, જ્યારે 3 ઓગસ્ટે મતગણતરી હાથ ધરાશે। ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ માંજલપુરના ધારાસભ્ય સ્વર્ગસ્થ યોગેશ પટેલના અવસાનના કારણે આ વિધાનસભા બેઠક ખાલી પડી હતી। રાજ્યમાં મહિલાઓ અને બાળકો માટે ભયમુક્ત ડિજિટલ માળખું બનાવવા ગુજરાત પોલીસે ઓપરેશન સુરક્ષિત સાયબર સ્પેસ શરૂ કર્યું છે। આ 28 દિવસીય રાજ્યવ્યાપી અભિયાન હેઠળ મહિલાઓ અને બાળકોની સુરક્ષા માટે સાયબર સલામતી, જાગૃતિ અને ટેકનોલોજી આધારિત પોલીસિંગ પર ધ્યાન કેન્દ્રિત કરાશે। સત્તાવાર યાદીમાં જણાવ્યા અનુસાર આ અભિયાનનો હેતુ સામુદાયિક જોડાણ, ટેકનોલોજી આધારિત દેખરેખ, પીડિતો સુધી પહોંચ, સાયબર જાગૃતિ અને ઝડપી કાનૂની કાર્યવાહી દ્વારા મહિલાઓ અને બાળકોને સાયબર ગુનાઓથી બચાવવાનો છે। આ અભિયાન અંતર્ગત 25 લાખ નાગરિકોને સાયબર સુરક્ષા અને જવાબદાર ડિજિટલ વર્તન અંગે શિક્ષિત કરાશે। 10,000 શાળાઓ અને 1,500 કોલેજોમાં સાયબર જાગૃતિ કાર્યક્રમો યોજાશે, જ્યારે 1 લાખ કિશોરીઓને સાયબર સ્ટોકિંગ, ઓનલાઇન સતામણી, ડિજિટલ પ્રાઇવસી અને સુરક્ષિત ઇન્ટરનેટ વપરાશ અંગે જાગૃત પણ કરાશે। ભાવનગરના પ્રવાસે રહેલા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે સત્તાનપર પ્રાથમિક શાળામાં આજે વહેલી સવારે વિદ્યાર્થીઓ અને ગ્રામજનો સાથે યોગાભ્યાસ કર્યો। તેમણે યોગ અને પ્રાણાયામને જીવનનો અભિન્ન ભાગ બનાવવાનો અનુરોધ કર્યો। તેમણે ઘોઘા તાલુકાના કરેડા ગામે પ્રગતિશીલ ખેડૂત કાળુભાઈ સોલંકીના પ્રાકૃતિક મોડલ ફાર્મની મુલાકાત લઈ વિવિધ પાકોનું નિરીક્ષણ કર્યું। શ્રી દેવવ્રતે ખેડૂતો સાથે આત્મીય સંવાદ સાધ્યો, તેમજ પરંપરાગત ગ્રામ્ય જીવન અને કૃષિ સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા ખેતરમાં હળ ચલાવ્યું હતું। તાપીમાં જીવલેણ રોગ લેપ્ટોસ્પાયરોસિસને લઈ આરોગ્ય વિભાગ સચેત થયું છે। વિભાગની જાગૃતિ, સઘન કામગીરી અને વરસાદ પૂર્વેના આયોજનના કારણે હજી સુધી લેપ્ટોસ્પાયરોસિસનો એક પણ કેસ નોંધાયો નથી। ગત 5 વર્ષથી જિલ્લામાં આ રોગના કેસમાં ઘટાડો નોંધાયો છે, જોકે ચોમાસું હજી બાકી હોવાથી કોઈપણ સ્થિતિને પહોંચી વળવા તંત્ર તૈયાર હોવાનું જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર અનિલ પટેલે જણાવ્યું હતું।
3: જિલ્લામાં જોઈએ તો છેલ્લા 5 વર્ષની અંદર 22 જેટલા કેસીસ નોંધાયેલા છે, અને એમાંથી અત્યાર સુધીમાં પ્રોગ્રેસિવ રીતે 2 મરણ થયેલા છે। અને મુખ્યત્વે જે છે આ રોગના તે અત્યારે જોઈએ તો લોકોને જનજાગરણ માટે અમારે આરોગ્ય વિભાગની ટીમો દ્વારા જે છે ઘરે ઘરે સર્વેલન્સ કરવામાં આવે છે, અને લોકોને જે છે એના રોગના જાણકારી આપવામાં આવે છે। આ પ્રકારના કોઈપણ શંકાસ્પદ કેસીસ પર રૂટીન ડેઇલી બેસિસ પર જે છે અમે એનું મોનિટરિંગ કરીએ છીએ, અને આવા કેસીસને સિવિલ હોસ્પિટલ ખાતે શિફ્ટ કરીને ત્યાં સારવાર આપીને કામગીરી કરવામાં આવે છે।
2: ડાંગ જિલ્લામાં 3 તાલુકા અને 310 ગામમાં 51,613 જેટલા એટલે કે 95% પરિવારે ટ્વીન પીટ્સ શૌચાલય અપનાવ્યા છે। સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ અંતર્ગત ફીકલ સ્લજ મેનેજમેન્ટના મહત્વના ઘટક એવા શૌચાલયોના વ્યાપક સ્વીકાર માટે ડાંગ જિલ્લો આજે ઓળખ મેળવી રહ્યો છે, તેમજ ડાંગ ગ્રામ્ય સ્વચ્છતા ક્ષેત્રે દેશ માટે એક આદર્શ જિલ્લો બન્યો છે। આ અંગે એક લાભાર્થી જ્યોતિ પવારનો પ્રતિભાવ સાંભળીએ।
4: પેલા અમારે ઘરે શૌચાલય નહીં હતું, અત્યારે અમને સરકાર તરફથી શૌચાલય માટે 12,000ની સુવિધા મળી છે, તે થકી અમે શૌચાલય બનાવ્યું છે અને તકલીફ થતી નથી।
2: રાજ્યમાં આગામી 8 તારીખ સુધી કેટલાક જિલ્લામાં વરસાદની આગાહી છે। હવામાન વિભાગની યાદી મુજબ પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, ભાવનગર, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલીમાં આજે અત્યંત ભારે વરસાદ થઈ શકે છે, જ્યારે રાજકોટ, અમરેલી, વડોદરા, નર્મદા, તાપી અને ડાંગમાં ભારેથી અતિભારે, તો દેવભૂમિ દ્વારકા, જામનગર, બોટાદ, આણંદ, પંચમહાલ અને છોટાઉદેપુરમાં ભારે વરસાદની સંભાવના છે। હવામાન વિભાગની આગાહી મુજબ અનેક જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। દરમિયાન દેવભૂમિ દ્વારકાના દરિયામાં 8 થી 10 ફૂટ સુધી ઊંચા મોજા ઉછળવાની શક્યતા છે, જેને પગલે આજે રાતથી આવતીકાલ રાત સુધી હાઈ ટાઇડ એટલે કે મોટી ભરતી માટે એલર્ટ જાહેર કરાયું છે। વાડીનારથી ઓખા સલાયા સુધીના દરિયાકાંઠા વિસ્તાર માટે ચેતવણી અને માછીમારોને દરિયો ન ખેડવા તેમજ હોડીની સલામત સ્થળે બાંધવા પણ સૂચના અપાઈ છે। ઉપરાંત પ્રવાસીઓ અને સ્થાનિકોને દરિયાકાંઠાથી દૂર રહેવા વહીવટીતંત્ર દ્વારા જણાવાયું છે।

ભાવનગરમાં પણ સવારથી હળવો વરસાદ થયો હતો, તો ડાંગમાં ગત 24 કલાકમાં સરેરાશ 1.25 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે, જ્યારે તાપીના વાલોડમાં સૌથી વધુ 4 ઇંચ વરસાદ વાલોડ અને 3.5 ઇંચ જેટલો વરસાદ વ્યારામાં નોંધાયો છે. દીવ અને ભરૂચના અંકલેશ્વર હાંસોટ પંથકમાં પણ વરસાદ થતાં ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી છે. રાજકોટના ગોંડલમાં ગઈકાલે 3 ઇંચ જેટલો વરસાદ થયો હતો. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/u અને અમારા એક્સ હેન્ડલ AIR_ABID ફોલો કરશો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

0: એન્જિનિયરિંગમાં પાકું કરિયર બનાવવું છે તો ડિપ્લોમા બીઈ કે D2D માટે બેસ્ટ ઓપ્શન છે. KJ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સાવલી.
1: KJIT સાવલી આપે છે 100% જોબ પ્લેસમેન્ટ ની ગેરંટી.
0: વિઝિટ અવર વેબસાઇટ kjit.org ટુડે.
2: મજબૂત પાયો, ઉજ્જવળ ભવિષ્ય, નિપુણ ગુજરાત અભિયાન સાથે શિક્ષણમાં નવી ઉડાન, પાયાની સાક્ષરતા અને સંખ્યા જ્ઞાન દ્વારા દરેક બાળકને સક્ષમ બનાવવાનો સંકલ્પ. નિપુણ બાળક, નિપુણ ભારત. વાંચન, લેખન અને ગણનની આવશ્યક કુશળતાઓ સાથે બાળકોના સર્વાંગી વિકાસ તરફ એક મહત્વપૂર્ણ પગલું. નિપુણ શાળા, નિપુણ ગુજરાતથી સાકાર થઈ રહ્યું છે નિપુણ ભારતનું સ્વપ્ન. વિકસિત ગુજરાત, વિકસિત ભારત. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.

0: अब तो गुणवत्ता सफल शिक्षण, गुणवत्ता युक्त शिक्षण, उज्ज्वल भविष्य, शिक्षण विभाग, गुजरात सरकार।
1: KGIT सावली, धोरण 10 પછી ડિપ્લોમા એન્જિનિયરિંગ અભ્યાસ માટેનો શ્રેષ્ઠ વિકલ્પ KJ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સાવલી।

નવા સપનાઓ, નવા યુગના શિક્ષણની નવી દિશા. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 આધારિત સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક SCF સાથે ગુજરાત શિક્ષણમાં નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે. બાળકોના સર્વાંગી વિકાસને સમર્પિત આ અભ્યાસક્રમ જ્ઞાન

0: કૌશલ્ય, મૂલ્યો અને સર્જનાત્મકતાનો સમન્વય સાથે છે. ઉત્તમ શિક્ષણ, ઉજ્જવળ ગુજરાતના ધ્યેય સાથે સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક શિક્ષણ વિભાગ ગુજરાત સરકારનું એક મજબૂત પગલું છે. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.
1: સેહત આપકી, સુરક્ષા હમારી. અબ નહીં રહેગી મચ્છરો સે પરેશાની, ક્યુંકિ એક મચ્છર ઇન્સાન કો સોને નહીં દેતા હૈ. નઈ ટેકનોલોજી કી મચ્છર જાલી કે લિયે સંપર્ક કરે 45 વર્ષ સે આપકી સેવા મેં ઉપસ્થિત આર કે બ્લાઇન્ડ્સ, દાંડિયા બજાર, 9825027525. સેહત આપકી, સુરક્ષા હમારી. યે હૈ આર કે બ્લાઇન્ડ્સ કી જિમ્મે.

પૂજા પ્લસ માત્ર મંગલ મુહૂર્ત નક્કી કરો, દુલે રાજાને અમે સજાવીશું, પધારો અમારા દુલે રાજા ડિપાર્ટમેન્ટમાં, પૂજા પ્લસ રાવપુરા વડોદરા.

0: Muhammed Rafik Yapaz.
1: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર રીટા દવે વાંચે છે. સૌ પ્રથમ મુખ્ય સમાચાર. રાજ્યમાં 21 મહેસૂલી સેવાઓ આજથી ઓનલાઈન થઈ. માંજલપુર વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણીની જાહેરાત. 30 જુલાઈએ મતદાન થશે. માદક પદાર્થની હેરાફેરીના ગુનામાં કચ્છની વિશેષ એનડીપીએસ અદાલતે 19 પાકિસ્તાની અફઘાની નાગરિકોને 20 વર્ષની સખત કેદની સજા ફરમાવી. પવિત્ર શ્રી અમરનાથજી યાત્રાનો આજથી પ્રારંભ. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આજે મેઘમહેર. જૂનાગઢના માંગરોળમાં 9 ઇંચથી વધુ વરસાદ. અને ફીબા બાસ્કેટબોલ વિશ્વકપ ક્વોલિફાયરમાં આજે અમદાવાદમાં ભારત અને કતાર વચ્ચે મુકાબલો. સમાચાર વિગતવાર. રાજ્યમાં 21 મહેસૂલી સેવાઓ આજથી ઓનલાઈન થઈ છે. આજે ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ સેવાઓની શરૂઆત કરાવી. તેમણે કહ્યું કે ટેકનોલોજીના માધ્યમથી વહીવટી વ્યવસ્થાને વધુ સ્માર્ટ અને પેપરલેસ બનાવવા આઈઆરસીએમએસ પોર્ટલ પર નવીન ઇ ફાઇલિંગ સુવિધા શરૂ કરાઈ છે, જેનાથી મહેસૂલી કેસ ઓનલાઈન નોંધાવી શકાશે.
2: મહેસૂલી સેવાઓ ઇન્ટીગ્રેટેડ રેવન્યુ કોર્ટ કેસ મેનેજમેન્ટ સિસ્ટમ ઈ ફાઇલિંગ સુવિધાનું લોન્ચિંગ થયું છે. રેવા હેઠળ નાગરિકોના પ્રતિભાવ અને માટે કેન્દ્રિત સિસ્ટમનું લોન્ચિંગ થયું છે. ટુકડા ધારામાં સુધારાનું. મહેસૂલી સેવાઓ ઓનલાઈન થઈ છે. 21 મહેસૂલી સેવાઓ.
1: આ કાર્યક્રમ દરમિયાન શ્રી પટેલે નવનિયુક્ત 2389 મહેસૂલી તલાટીઓને નિમણૂક પત્રો એનાયત કર્યા હતા. વડોદરાની માંજલપુર વિધાનસભા બેઠક પર આજે પેટા ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરાયો છે. કેન્દ્રીય ચૂંટણી પંચ અનુસાર 6 જુલાઈએ આ પેટા ચૂંટણીનું જાહેરનામું બહાર પડશે. 13 જુલાઈ સુધી ઉમેદવારીપત્રો ભરી શકાશે, જ્યારે 16 જુલાઈ ઉમેદવારીપત્રો પરત ખેંચવાનો અંતિમ દિવસ રહેશે. આ બેઠક પર 30 જુલાઈએ મતદાન યોજાશે, જ્યારે 3 ઓગસ્ટે મતગણતરી હાથ ધરાશે. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ માંજલપુરના ધારાસભ્ય સ્વર્ગસ્થ યોગેશ પટેલના અવસાનને કારણે આ બેઠક ખાલી પડી હતી. બોટાદ જિલ્લાના સમઢિયાળા 2 ગામે વિકસિત ભારત

0: જી રામજી યોજના અંતર્ગત વિશેષ કાર્યક્રમનું આયોજન કરાયું. કાર્યક્રમમાં કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજસિંહ ચૌહાણ વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયા હતા. કાર્યક્રમ દરમિયાન ગામને અમૃત સરોવર રિપેરિંગ યોજના હેઠળ અંદાજે 17,24,799ના વિકાસ કાર્યોની મંજૂરી આપવામાં આવી હતી. આ પ્રસંગે કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયાએ જીરામજી યોજના અંગે જણાવ્યું કે ગ્રામીણ પરિવારોને એક વર્ષમાં જે 100 દિવસની રોજગારી મળતી એના બદલે હવે 125 દિવસની રોજગારી મળશે.
1: આ યોજના હેઠળ વ્યક્તિને રોજગારની માંગ કર્યા પછી જો 15 દિવસમાં કામ ન મળે તો એને ખાસ કરીને એને બેરોજગારી ભથ્થું આપવાનું થશે. સમયસર જો એને ચૂકવણું ન થાય તો એ વખતે એ સમય જેટલા દિવસો હોય એનું કમ્પેન્સેશન એને આપવામાં આવશે. આમ છેવાડાના લોકો સુધી આ યોજના પહોંચે માટેના પ્રયાસો પછી આગળ વધી રહ્યા છે.
0: રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને કેન્દ્રીય રાજ્યમંત્રી નીમુબેન બાંભણીયાના વરદ હસ્તે ભાવનગર જિલ્લાની પ્રથમ પ્રાકૃતિક કૃષિ ક્લબનો પ્રારંભ કરાયો. વિદ્યાર્થીઓ બાળપણથી જ ખેતીના મહત્વને સમજે તથા પ્રાકૃતિક કૃષિ અંગે જાગૃતતા આવે તે માટે ભાવનગર તાલુકાની શ્રી સરતાનપર પ્રાથમિક શાળા ખાતે આ કેન્દ્રની શરૂઆત કરવામાં આવી. આ પ્રસંગે રાજ્યપાલશ્રીએ જણાવ્યું કે બાળકો દેશનું ભવિષ્ય છે અને જો તેઓ બાળપણથી જ ઝેરમુક્ત પ્રાકૃતિક ખેતીના મહત્વને સમજશે તો ભવિષ્યનું ભારત વધુ તંદુરસ્ત બનશે. કચ્છના દરિયાકાંઠે માદક પદાર્થની હેરાફેરીના ગુનામાં વિશેષ એનડીપીએસ અદાલતે 18 પાકિસ્તાની અને 1 અફઘાની નાગરિકને 20 વર્ષની સખત કેદની સજા ફરમાવી છે. વર્ષ 2020-21 અને 2022 દરમિયાન અલગ અલગ સંયુક્ત ઓપરેશનોમાં કરોડો રૂપિયાના માદક પદાર્થ સાથે ઝડપાયેલા કુલ 19 પાકિસ્તાની અફઘાની નાગરિકને અદાલતે આજે દોષિત ઠેરવ્યા. દોષિતોને 20 વર્ષની સખત કેદ ઉપરાંત દરેક આરોપીને 2 લાખ રૂપિયાનો દંડ કરાયો છે. બીજી તરફ પુરાવાના અભાવે 2 આરોપીઓને નિર્દોષ જાહેર કરાયા છે. સુરત સાયબર ક્રાઇમ સેલે સાયબર છેતરપિંડીના 61 પીડિતોને 2,52,00,000 પરત કર્યા છે. પોલીસે વર્ષ 2026ના પ્રથમ 6 મહિનામાં 13 તુચકો અર્પણ કાર્યક્રમ હેઠળ કરાયેલી આ વસૂલાતમાં સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા 15 લાભાર્થીઓને રિફંડ ચેક અપાયા હતા. પોલીસે અધિકારીઓએ જણાવ્યું કે 11 જુલાઈએ યોજાનારી લોક અદાલતમાં 1,690 અરજદારોની આશરે 7 કરોડ રૂપિયાની રિફંડ અરજીઓ સબમિટ કરવામાં આવી છે. અદાલતના આદેશ પ્રાપ્ત થયા પછી સંબંધિત લાભાર્થીઓના બેંક ખાતામાં 13 રકમ જમા કરાશે. આપત્તિ સમયે ઇજાગ્રસ્ત નાગરિકોના જીવ બચાવવા રાજકોટના 243 જેટલા યુવાનો હવે આપદા મિત્ર તરીકે સેવા આપશે. ગુજરાત રાજ્ય તેમજ રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળના માર્ગદર્શન હેઠળ આપત્તિ વ્યવસ્થાપન સેલ રાજકોટ દ્વારા 7 દિવસીય આપત્તિ વ્યવસ્થાપન તાલીમ શિબિરનું આયોજન કરાયું, જેમાં કુલ 243 જેટલા તાલીમાર્થીઓને એસડીઆરએફના માસ્ટર ટ્રેનર્સ, અગ્નિશમન વિભાગ તેમજ રાજકોટ ફોરેસ્ટની વિભાગની ટીમ દ્વારા પૂર, વાવાઝોડું, ભૂકંપ, વાદળ ફાટવા, વીજળી પડવા જેવા ગેસ ગળતર જેવી ઘટનાઓ સામે સ્વરક્ષા તેમજ અન્ય નાગરિકોનું રક્ષણ કરવાની તાલીમ અને માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ફોલો કરશો. પવિત્ર શ્રી અમરનાથજી યાત્રાનો આજથી પ્રારંભ થયો છે. 4,822 યાત્રાળુઓના પ્રથમ સંઘને આજે જમ્મુના ભગવતીનગર યાત્રી નિવાસ બેઝ કેમ્પથી ઉપરાજ્યપાલ મનોજ સિન્હાએ કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે લીલી ઝંડી આપી. આકાશવાણી જમ્મુ સંવાદદાતાના અહેવાલ મુજબ ઉપરાજ્યપાલે પહેલગામ અને બાલતાલના 2 માર્ગ માટે યાત્રાળુઓના સંઘને પ્રસ્થાન કરાવ્યું. દેશના વિવિધ ભાગોમાંથી શ્રદ્ધાળુઓ પવિત્ર યાત્રામાં ભાગ લેવા માટે જમ્મુ પહોંચી રહ્યા છે. બનાસકાંઠા જિલ્લામાં અશાંત ધારા હેઠળ મિલકત તબદીલી પ્રક્રિયાને વધુ સરળ બનાવવા નવતર પહેલ કરવામાં આવી છે, જે અંતર્ગત હવે અરજદારો પોતાની અરજી સંબંધિત હુકમની નકલ ઘરે બેઠા ઓનલાઈન મેળવી શકશે. પાલનપુર પ્રાંત અધિકારી ડોક્ટર ડીએ ભારાઈએ જણાવ્યું કે અરજદારો જિલ્લા કલેક્ટર કચેરીની સત્તાવાર વેબસાઇટ પર જઈ પોતાની અરજીનો હુકમ જોઈ તેમજ ડાઉનલોડ કરી શકશે. આ સુવિધાથી અરજદારોનો સમય બચશે અને કચેરીના ધક્કા પણ ઓછા થશે.
2: એ પ્રક્રિયા ઝડપી, શક્યતઃ 2 થી 3 દિવસમાં આપને પૂર્વ મંજૂરી મળી જાય તે હેતુથી માનનીય કલેક્ટર સાહેબના માર્ગદર્શન હેઠળ આપણે આ પ્રક્રિયા આપણી સરકારી વેબસાઇટ collectorate.banaskantha.gujarat.gov.in પર ઓનલાઈન કરેલી છે, જેના આધારે અરજદારો એમની પૂર્વ મંજૂરી ઘેર બેઠા ઓનલાઈન જોઈ શકશે.
0: પોલીસ તપાસમાં સહયોગ માટે રાજ્યમાં શરૂ કરાયેલી મોબાઈલ ફોરેન્સિક વાને છેલ્લા 2 વર્ષમાં 37,000થી વધુ ગુના સ્થળે પહોંચીને સેવા આપી છે. વર્ષ 2024માં 47 પૈકી 28 મોબાઈલ ફોરેન્સિક વાનને કેન્દ્રીય ગૃહમંત્રી

0: મંત્રાલયના દિશાનિર્દેશો અનુસાર અપગ્રેડ કરવામાં આવી હતી. છેલ્લા બે વર્ષમાં આ વાન દ્વારા હત્યા, પોક્સો, લૂંટ, ચોરી, આગ અને નાર્કોટિક સહિત અન્ય મહત્વપૂર્ણ ગુનાઓ અંતર્ગત ઘટનાસ્થળ પર સહયોગ પૂરો પાડવામાં આવ્યો છે. રાજ્યમાં વિવિધ પાંચ વરસાદી સિસ્ટમ સક્રિય થતાં આજે 140 તાલુકામાં વરસાદ નોંધાયો છે. એમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મેઘમહેર થઈ છે. જૂનાગઢના માંગરોળ અને કેશોદમાં આજે સૌથી વધુ 9.5 ઇંચ વરસાદ વરસ્યો, તો માણાવદરમાં 8 ઇંચથી વધુ વરસાદ ખાબકતા નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા. દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો સુરતના ઓલપાડમાં 3.5 ઇંચ, ભરૂચના આસોટમાં 2 ઇંચથી વધુ વરસાદ પડ્યાના અહેવાલ છે. તો બીજી તરફ આજે સુરતમાં વરસાદના રેડ એલર્ટને પગલે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આપત્તિ પ્રતિભાવ દળની ટીમ તૈનાત રાખવામાં આવી છે. આપત્તિ વ્યવસ્થાપન નાયબ મામલતદાર સાજિદ મરુજે આ મુજબ જણાવ્યું.
1: કોઈ મેજર દુર્ઘટના નહીં બની, એક ઓર પ્રશાસન કી પૂર્ણ તૈયારી હે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા અમે એક SDRF કી ટીમ એલોટ કી ગઈ હે, જો અમને માંગરોળ મેં ડિપ્લોય કી હે. NDRF કી એક પરમાનન્ટ ટીમ ઓલપાડ મેં ડિપ્લોય હે. ડિસ્ટ્રિક્ટ કે ઓર તહેસીલ કે હર એક ઇમરજન્સી ઓપરેશન સેન્ટર 24/7 ચાલુ હે.
0: તાપી જિલ્લામાં પણ આજે ચોમાસાનો વિધિવત પ્રારંભ થયો છે. તો બીજી તરફ સાબરકાંઠા જિલ્લાના ઈડર અને આસપાસના વિસ્તારોમાં પણ સિઝનનો પહેલો વરસાદ નોંધાતા સ્થાનિકો અને ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. કેન્દ્ર શાસિત પ્રદેશ દમણમાં ચોમાસાની ઋતુ શરૂ થતાં રામસેતુ અને નયા ભારત વિસ્તાર માર્ગે સમુદ્રના ઊંચા ઉછળતા મોજા જોવા અને માણવા મોટી સંખ્યામાં સ્થાનિકો અને રાજ્ય બહારથી પ્રવાસીઓ ઉમટી રહ્યા છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં આજે અતિભારે વરસાદની આગાહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે ભરૂચ, સુરત, નવસારી, દમણ, વલસાડ, દાદરાનગર હવેલી, ભાવનગર, જૂનાગઢ, ગીર સોમનાથ, દીવ, પોરબંદરમાં અતિભારે વરસાદની શક્યતા છે. ઉપરાંત રાજકોટ, અમરેલી, વડોદરા, નર્મદા, તાપી અને ડાંગમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું હોવાનું હવામાન વિભાગના નિયામક AK દાસે જણાવ્યું.
2: ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી કે લીએ દિયા ગયા હૈ. વેરી હેવી રેનફોલ કા જો વાર્નિંગ દિયા ગયા હૈ બરોડા, તાપી ઓર દાંગ કે લીએ દિયા ગયા હૈ. હેવી રેનફોલ વાર્નિંગ દિયા ગયા હૈ આનંદ, પંચમહલ, છોટા ઉદેપુર કે લીએ દિયા ગયા હૈ.
0: ફીબા બાસ્કેટબોલ વિશ્વકપ ક્વોલિફાયર્સમાં આજે અમદાવાદમાં ભારત અને કતાર વચ્ચે મુકાબલો રમાઈ રહ્યો છે. નારણપુરા ખાતે વીર સાવરકર સ્પોર્ટ્સ સંકુલમાં ભારત જીતની આશા સાથે મેદાનમાં ઉતર્યું છે. આ મેચ બાદ 5 જુલાઈએ ભારત લેબનોન સામે રમશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. રાજ્યમાં 21 મહેસૂલી સેવાઓ આજથી ઓનલાઈન થઈ. માંજલપુર વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણીની જાહેરાત, 30 જુલાઈએ મતદાન થશે. માદક પદાર્થની હેરાફેરીના ગુનામાં કચ્છની વિશેષ NDPS અદાલતે 19 પાકિસ્તાની અફઘાની નાગરિકોને 20 વર્ષની સખત કેદની સજા ફરમાવી. પવિત્ર શ્રી અમરનાથજી યાત્રાનો આજથી આરંભ. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આજે મેઘમહેર. જૂનાગઢના માંગરોળમાં 9 ઇંચથી વધુ વરસાદ. ફીબા બાસ્કેટબોલ વિશ્વકપ ક્વોલિફાયર્સમાં આજે અમદાવાદમાં ભારત અને કતાર વચ્ચે મુકાબલો. આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ રાત્રિના 7:50 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

0: નમસ્કાર, આકાશવાણી સમાચાર પ્રવેશ અડિયચા વાંચે છે. મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જાપાનની કુશળતા અને રોકાણ તથા ભારતની ગતિ અને વ્યાપકતાને વિશ્વ માટે લાભદાયી ગણાવ્યા. આર્થિક સુરક્ષા, એઆઈ, સંરક્ષણ અને આરોગ્ય જેવા અનેક ક્ષેત્રમાં ભારત અને જાપાન વચ્ચે કરાર. કેન્દ્રીય મંત્રી હરદીપસિંહ પુરીએ કહ્યું કે આગામી 6-12 મહિનામાં દેશની રિફાઇનિંગ ક્ષમતાને 30 કરોડ મેટ્રિક ટન પ્રતિવર્ષ સુધી વધારાશે. દક્ષિણ પશ્ચિમ ચોમાસું ગુજરાત, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ સહિતના રાજ્યના કેટલાક વિસ્તારમાં આગળ વધ્યું. આંતરરાષ્ટ્રીય આતંકવાદ પર વ્યાપક સંમેલન માટે ભારતના પ્રસ્તાવને સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં પુનઃ સમર્થન મળ્યું. ફિફા વિશ્વકપના રાઉન્ડ ઓફ 32 મેચમાં આજે સ્પેન અને ઓસ્ટ્રિયા વચ્ચે મુકાબલો. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે ભારત જાપાનના સંબંધ અતિ વિશેષ છે અને આર્થિક ભાગીદારીની સફળતાના અનેક ઉદાહરણ ઉપલબ્ધ છે. નવી દિલ્હીમાં ભારત જાપાન સંયુક્ત આર્થિક મંચમાં શ્રી મોદીએ કહ્યું હતું કે જાપાનની કુશળતા અને રોકાણ તથા ભારતની ગતિ અને વ્યાપકતા સાથે આવતા સમગ્ર વિશ્વને લાભ થાય છે. તેમણે કહ્યું, ભારત અને જાપાને આજે આર્થિક સુરક્ષા, કૃત્રિમ બુદ્ધિમત્તા, એઆઈ, સંરક્ષણ અને આરોગ્ય જેવા અનેક ક્ષેત્રમાં સમજૂતી કરાર કર્યા છે. અગાઉ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં જાપાનના પ્રધાનમંત્રી સનાએ તાકાઇચી સાથે વાર્ષિક શિખર સંમેલન સ્તરનો સંવાદ પણ કર્યો. ત્યારબાદ સંયુક્ત સંવાદદાતા સંમેલનને સંબોધતા શ્રી મોદીએ કહ્યું હતું કે ભારત અને જાપાને દ્વિપક્ષીય ભાગીદારીએ વર્તમાન સમયે પણ સામૂહિક વિશ્વાસ જાળવી રાખ્યો છે. શ્રી મોદીએ સ્વતંત્ર અને ખુલ્લા હિન્દ પ્રશાંત ક્ષેત્ર બંને દેશની પરસ્પર પ્રાથમિકતા હોવાનું પણ જણાવ્યું હતું.
1: आज भारत और जापान दोनों ही विश्व की सबसे बड़ी इकोनॉमीज में से हैं. एक फ्री, प्रॉस्परस और रूल्स बेस्ड इंडो पैसिफिक हमारी साझा प्राथमिकता है. क्षेत्र की सबसे बड़ी डेमोक्रेटिक और मार्केट इकोनॉमीज के रूप में आज हमने कई महत्वपूर्ण पहल की हैं. इनसे हम मिलकर पूरे क्षेत्र में शांति, स्थिरता और प्रगति का मार्ग प्रशस्त करेंगे.
0: આ ઉપરાંત સંરક્ષણ ક્ષેત્રમાં બંને દેશે ભારત અને જાપાન વચ્ચે પહેલી સહવિકાસ પરિયોજના પર એક સમજૂતી પર હસ્તાક્ષર પણ કર્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને જાપાનના પ્રધાનમંત્રી સનાએ તાકાઇચીએ નવી દિલ્હીમાં સંવાદ

0: દરમિયાન અનેક ક્ષેત્રમાં પરસ્પર સંબંધ મજબૂત કરવા અંગે ચર્ચા કરી. નવી દિલ્હીમાં વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ કહ્યું હતું કે બંને નેતાએ એ સ્વીકાર કર્યો કે આ વિશ્વાસનો સંબંધ છે અને વાતચીતમાં આ વિશ્વાસ સ્પષ્ટપણે જોવા મળ્યો. આજના સંવાદથી ઉર્જા અને આર્થિક સુરક્ષા સહિતના ક્ષેત્રમાં સારા પરિણામ મળ્યા છે. પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રી હરદીપસિંહ પુરીએ કહ્યું કે ભારત પોતાની રિફાઇનરી ક્ષમતાનું ઝડપથી વિસ્તરણ કરી રહ્યું છે. નવી દિલ્હીમાં પત્રકાર પરિષદને સંબોધતા શ્રી પુરીએ કહ્યું હતું કે આગામી 6-12 મહિનામાં દેશની રિફાઇનિંગ ક્ષમતાને 30 કરોડ મેટ્રિક ટન પ્રતિવર્ષ સુધી વધારાશે. તેમણે કહ્યું, 10 વર્ષના સમયગાળા બાદ પહેલી ગ્રીનફિલ્ડ રિફાઇનરી સ્થાપિત કરવામાં આવી રહી છે. પશ્ચિમ એશિયા સંઘર્ષ દરમિયાન ભારત દ્વારા સ્થિતિનો સામનો કરવા અંગે શ્રી પુરીએ કહ્યું હતું કે સરકારે લાંબા સમય સુધી પેટ્રોલ અને ડીઝલની કિંમતને નિયંત્રિત કરી અને તેના પર લગાવેલો વેરો પણ ઘટાડ્યો. સરકારે હંમેશા નાગરિકોના હિતને પ્રાથમિકતા આપી હોવાનું પણ શ્રી પુરીએ જણાવ્યું હતું. દક્ષિણ પશ્ચિમ ચોમાસું આજે દિલ્હીના તમામ વિસ્તાર સહિત ગુજરાત, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, હરિયાણા અને પંજાબના મોટાભાગના વિસ્તાર તથા રાજસ્થાનના કેટલાક વિસ્તારમાં આગળ વધી રહ્યું છે. દરમિયાન પાટનગરમાં વરસાદથી ગરમી અને ઉકળાટભર્યા વાતાવરણથી પણ ઘણી રાહત મળી. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી 2-3 દિવસમાં ચોમાસું ઉત્તર ભારતના અન્ય કેટલાક વિસ્તારમાં આગળ વધી શકે છે, જ્યારે પશ્ચિમ અને મધ્ય ભારતના કેટલાક ભાગ માટે ભારે વરસાદની આગાહીને જોતા યલો એલર્ટ અપાયું છે. ગ્રામીણ વિકાસ, કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે કહ્યું, વિકસિત ભારત રોજગાર અને આજીવિકા મિશન ગ્રામીણ વિકસિત ભારત જીરામજી અધિનિયમ 2025 દેશમાં રોજગાર સુનિશ્ચિત કરવા, ગ્રામીણ આજીવિકાને મજબૂત બનાવવા અને ગામડાઓના વિકાસમાં ઝડપ લાવવાની દિશામાં મહત્વનું પગલું છે. આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન ચંદ્રબાબુ નાયડુની સાથે તિરુપતિ જિલ્લાના મુક્કાવરી પલ્લી ગામમાં વિકસિત ભારત જીરામજી અધિનિયમ 2025નો શુભારંભ કરાવતા શ્રી ચૌહાણે કહ્યું હતું કે કોઈપણ ગરીબ શ્રમિક બેરોજગાર ન રહે અને તેને રોજગારી મળી રહે તે આ યોજનાનો ઉદ્દેશ છે.
1: મનરેગા મેં કેવલ 100 દિન રોજગાર મિલતા થા, વિકસિત ભારત જી રામજી યોજના મેં પૂરે 125 દિન મજદૂર કો રોજગાર મિલેગા. ઓર રોજગાર દેને કી બાત પ્રધાનમંત્રી એસે નહીં કહે રહે. પહેલે સાલ હી વિકસિત ભારત જી રામજી યોજના મેં કેન્દ્ર ને જો અપના પૈસા દિયા હૈ વો હૈ 95,600 કરોડ રૂપિયા ઓર રાજ્યો કા 40% શેર મિલેગા. તો એક સાલ મે ખર્ચ હોંગે 1,51,282 કરોડ રૂપિયા.
0: આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_ABAD ને ફોલો કરશો. કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે કહ્યું, રોકાણ ભારત અને જાપાનની વ્યૂહાત્મક ભાગીદારીનું એક મુખ્ય સંચાલક બનીને ઉભા રહ્યું છે અને તેનાથી દ્વિપક્ષીય સંબંધ વધુ મજબૂત થવાની આશા છે. એક ખાનગી ટેલિવિઝન ચેનલ દ્વારા યોજાયેલા એશિયાની સદીને આકાર આપવાના વિષય પર ભારત જાપાન વ્યૂહાત્મક સંવાદને સંબોધતા તેમણે આ વાત કહી હતી. શ્રી ગોયલે કહ્યું કે ભારતના કુશળ કાર્યદળ માટેની તક ખુલી રહી છે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સરકારનું ધ્યાન તમામ લોકો માટે સમાન વિકાસ સુનિશ્ચિત કરવા પર કેન્દ્રિત છે. શ્રી ગોયલે જાપાનની સાથે ભારતની વધતી ભાગીદારી અને તેના વિવિધ મુક્ત વેપાર સમજૂતી કરાર તથા પશ્ચિમ એશિયા સંઘર્ષની અસરથી સર્જાતી સ્થિતિથી સંબંધિત અન્ય મુદ્દાઓ પર પૂછાયેલા પ્રશ્નોના પણ જવાબ આપ્યા હતા. આંતરરાષ્ટ્રીય આતંકવાદ પર વ્યાપક સંમેલન માટે ભારતના લાંબા સમયથી ચાલતી આવતા પ્રસ્તાવને સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ફરીથી સમર્થન મળ્યું છે. 140 સભ્યો દ્વારા સ્વીકારાયેલી સંયુક્ત રાષ્ટ્રની વૈશ્વિક આતંકવાદ વિરોધી વ્યૂહરચનાની 9મી સમીક્ષામાં સભ્યો દેશોને આગ્રહ કરાયો કે તેઓ ભારત દ્વારા 3 દાયકા પહેલાં પ્રસ્તાવિત સંમેલનને અંતિમ સ્વરૂપ આપવા શક્ય તમામ પ્રયાસ કરે. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના કાયમી પ્રતિનિધિ પી હરીશે આતંકવાદ સામે લડવામાં એક સાથે 2 માપદંડ ન અપનાવવા પર ભાર આપતા ગુનેગારો, નાણાકીય સહાયકો અને પ્રાયોજકોને જવાબદાર ઠેરવવા હાકલ કરી.

0: इंडिया हैज बीन अ विक्टिम ऑफ क्रॉस बॉर्डर टेररिज्म फॉर डिकेड्स।
1: भारत दशकों से सीमा पार आतंकवाद को झेल रहा है। हमने इसकी भारी कीमत चुकाई है। इसी अनुभव के चलते भारत ने आतंकवाद को कतई बर्दाश्त न करने की नीति अपनाई है। आतंकवाद के सभी रूपों और तरीकों की निंदा की जानी चाहिए। भारत ने आतंकवाद के लिए फंडिंग को रोकने पर वैश्विक ध्यान केंद्रित करने की दिशा में काम किया है। भारत का मानना है कि आतंकवाद विरोधी प्रयासों को राजनीति से प्रेरित बयानों से कमजोर नहीं किया जाना चाहिए।
0: We must address the conditions conducive to the spread of terrorism.
2: ફૂટબોલ ફીફા વિશ્વકપના રાઉન્ડ ઓફ 32ની મેચમાં આજે રાત્રે ઇંગલવુડમાં સ્પેન અને ઓસ્ટ્રિયા વચ્ચે મુકાબલો થશે, જ્યારે ટોરન્ટોમાં પોર્ટુગલ અને ક્રોએશિયા તથા આવતીકાલે સવારે વેનકુવરમાં સ્વિટ્ઝરલેન્ડ અને અલ્જીરિયા વચ્ચે મેચ રમાશે. આ પહેલા આજે બેલ્જિયમે સેનેગલને 3-2 હરાવી રાઉન્ડ ઓફ 16માં જગ્યા બનાવી છે, જ્યારે સહયજમાન અમેરિકાએ બોસ્નિયા અને હર્ઝેગોવિનાને 2-0 હરાવી રાઉન્ડ ઓફ 16માં પ્રવેશ કર્યો. વેનેઝુએલાના લોકોએ ઓપરેશન અમિસ્તાદ હેઠળ તૈયાર કરાયેલી ફિલ્ડ હોસ્પિટલમાં ભારતીય આરોગ્ય ટુકડીની પ્રશંસા કરી છે. આ ટુકડી ધરતીકંપના પીડિત લોકોની સારવાર કરી રહી છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જાપાનની કુશળતા અને રોકાણ તથા ભારતની ગતિ અને વ્યાપકતાને વિશ્વ માટે લાભદાયી ગણાવ્યા. આર્થિક સુરક્ષા, એઆઈ, સંરક્ષણ અને આરોગ્ય જેવા અનેક ક્ષેત્રમાં ભારત અને જાપાન વચ્ચે કરાર. કેન્દ્રીય મંત્રી હરદીપસિંહ પુરીએ કહ્યું કે આગામી 6-12 મહિનામાં દેશની રિફાઇનિંગ ક્ષમતાને 30 કરોડ મેટ્રિક ટન પ્રતિવર્ષ સુધી વધારાશે. દક્ષિણ પશ્ચિમ ચોમાસું ગુજરાત, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ સહિતના રાજ્યના કેટલાક વિસ્તારમાં આગળ વધ્યું. આંતરરાષ્ટ્રીય આતંકવાદ પર વ્યાપક સંમેલન માટે ભારતના પ્રસ્તાવને સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં પુનઃ સમર્થન મળ્યું. ફિફા વિશ્વકપના રાઉન્ડ ઓફ 32ની મેચમાં આજે સ્પેન અને ઓસ્ટ્રિયા વચ્ચે મુકાબલો. આ સાથે જ આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ આવતીકાલે સવારે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
3: આકાશવાણીનું

0: immigration and surveillance agencies for early detection of at-risk passengers. And that is the end of this news bulletin.
1: FMN 93.9 MHz પર વિવિધ ભારતીનું આ વડોદરા કેન્દ્ર છે. અત્યારે રાત્રિના 11:10 થઈ છે. આજની પ્રસારણ યાત્રાને અહીં જ વિરામ આપીએ.